नमस्कार, सुप्रभात। एफएम 96.7 MHz पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानू आ अमदावाद केन्द्र छे। आजे तारीख 29 जून 2026, सोमवार, अषाढ़ दिनांक 8 શક સંવત 1948। અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 5:58 થવા જઈ રહી છે। આજની સભાનો પ્રારંભ કરીએ મંગળધ્વની સાથે।

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ હસમુખ પાટડિયા તથા મહેન્દ્ર ટુકીના સ્વરમાં મદન મોહન મનોજની રચના.

હમણાં આપણે સાંભળ્યું ઇસ્માઇલ વાલેરાના સ્વરમાં ભગાચાર્યની રચના, અને હવે સાંભળીએ જગદીશ જોશીના સ્વરમાં આ ભજન.

0: આપણે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. થોડીક ક્ષણોમાં સાંભળીએ અમારા વડોદરા કેન્દ્રથી લઘુચિંતનાત્મક વાર્તાલાપ શ્રેણી અમૃતધારા.
1: લઘુચિંતનાત્મક વાર્તા શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે વાલો જાંબુડો. વક્તા જયદેવ શુક્લ.
2: અમે વાલા જાંબુડા વિશે અનેક વાતો નોંધી છે, એમાંની થોડી આજે કહું તો તમને ગમશે ને. જો તમે મને પૂછો કે જાંબુડો ક્યારે રોપેલો, ગોટલો નાખ્યો તો કે છોડ લાવેલા, કેટલા વર્ષ પછી જાંબુ પામ્યા હતા, અમારા વાડામાં અમારી કે પડોશીની જાણ બહાર ઉગી ગયેલા જાંબુડાના કુળ અને મૂળનો ઇતિહાસ હું આપી શકું એમ નથી. કદાચ એથી જ અમે તેને સ્વયંભૂ તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ષે જાંબુડાએ અમને મીઠા રસદાર જાંબુ આપીને તૃપ્ત કર્યા છે, પણ પાનખર ઋતુમાં તો પાંદડા ખરે જ ખરે, એમ જાંબુડાના પાન પણ સ્વાભાવિક રીતે જ ખરે. લગભગ મહિના સુધી પાન ખરે એને કચરો થાય છે એમ ન કહેવું જોઈએ, પણ માને કોણ. એકવાર એવું થયું કે મારે અઠવાડિયા માટે બહાર જવાનું થયું. આવીને જઉં છું તો જાંબુડાની ઘટા, ડાળી, પાંદડા બધા પર જીવલેણ હુમલો થયો હતો. હું આઘાતથી અવાક બની ગયો. માત્ર બુઠ્ઠું થડ ઊભું હતું. જાણે મારું માથું ને બંને હાથ વઢાઈ ગયા હોય એવી લાગણીથી ગૂંગળાઈ ગયો. દિવસો સુધી કચરો થાય છે એવું કહેનારા લોકોએ દર વર્ષે જાંબુનો તો આનંદથી સ્વાદ માણ્યો જ છે. મેં તો પથ્થરોથી જમીન પણ ઢાંકી નથી. આવી આટલી સુફલા ધરતીને અડીને પ્રેમ કરી શકાય છે એ જ સૌભાગ્ય છે. ઘરમાં વાડાની ધૂળ આવે છે એનો વિશેષ મહિમા છે. હા, વસ્તુઓને ચોખ્ખી રાખવા સૌએ થોડો પરિશ્રમ તો કરવો જ પડે, એ સાચું. સીતાફળી, પારિજાત, આસોપાલવ પરથી ખરતા પાંદડા જોઈ હવે તો બધા નવા તાંબાવરણા પાંદડાના વાઘા સજશે એ આશમાં રોજ ખાલી પડેલી ડાળખીઓ વચ્ચે બાળપર્ણ જોઈ હર્ષ થાય છે. એવું બુઠ્ઠા જાંબુડાને જોઈ કશું પામ્યા વિના નજર રોજ પાછી ફરે છે ત્યારે મન સોરાયા કરે છે. વર્ષ વીતે છે. એક સવારે બુઠ્ઠા જાંબુડાના થડ પર નવી કૂંપળો પ્રગટી ત્યારે હૃદયમાં શરણાઈઓ બજી ઉઠી. અમે સૌને આનંદથી ગોળધાણા વહેંચ્યા. કહ્યું, અમારા જાંબુડા પર નવી નક્કોર કૂંપળ બેઠી છે, જાંબુડો હજી જીવે છે. આ 2-3 વર્ષમાં તો થોડી ઘટા પણ થઈ છે. આ વર્ષે 2-3 મહિનામાં જાંબુડા પર મોર બેસશે એટલે જાંબુ પણ આવશે. મને તો કૂંપળ જોઈ ત્યારથી જાંબુડાના સ્વપ્ન આવે છે. તમને કહું, કવિ કાલિદાસે મેઘદૂતમાં મેઘને જાંબુ કુંજોમાં વહેતા નર્મદાના નીર

0: પીને આગળ વધવાનું કહ્યું છે. પ્રિયાને સંદેશ મોકલવાની ઉતાવળ હોવા છતાં કાલિદાસ રસિક રીતે જે તે પ્રદેશના ઇતિહાસ ભૂગોળના સૂચન કરે છે, એની સાંસ્કૃતિક મહત્તા ને સૌથી વધુ તો પ્રાકૃતિક સમૃદ્ધિ કેવી છે, લોકો કેવા વર્તે છે, એ બધી વાતો કહેવાનું યક્ષ ચૂકતો નથી. તો પછી દશારણ વિસ્તાર પાસે પરિપક્વ બનેલા એટલે કે કાળા બનેલા જાંબુથી લચી પડેલા જંગલોનું સૌંદર્ય બતાવી ભાવકોને ત્યાં જવા લલચાવે છે. રસિકો વર્ષાના દિવસોમાં મેઘદૂતનું સેવન કરવાનું રાખે તો વિવિધ પ્રદેશોની ખાસિયતો ને આપણી ભાવસૃષ્ટિની દિશાઓ એકાકાર થશે. રસદાર જાંબુ કથા નીકળે ત્યારે સ્મૃતિમાંથી કૂદકો મારીને એક પ્રસંગ મિત્રોને કહ્યા વિના રહી શકતો નથી. 15 વર્ષ પૂર્વે કાળા ભૂરા જાંબુ ફળથી જાંબુડો એવો તો સોહતો હતો કે અમે સૌએ જાંબુ સત્ર ઉજવ્યું. એક જાંબુ રસિયો મિત્ર અચાનક આવ્યો. અમે તરત જ કોટ પર ચઢી જાંબુ તોડતા જઈએ ને મોંમાં મૂકતા જઈએ. એવામાં હવામાં ડોલતા એક બે રસપૂર્ણ જાંબુ દેખાયા. મારું મન એને લેવા વ્યાકુળ થઈ ગયું. હવામાં ડોલતા જઈ મારી પાસે આવે ને લલચાવી દૂર થઈ જાય, પાછા આવે પાછા જાય, એમ હું એને લેવા માટે પ્રયત્ન કરતો રહું. હું હાથ લાંબો કરું, થાય આ વખતે તો ડાળી પર ડોલતા જાંબુને લઈ જ શકીશ. બે જાંબુ પાસે આવતા એ તરફ લંબાયો, ટેરવા સ્પર્શ્યા અને આવ્યા હાથમાં, એવું લાગે તે જ ક્ષણે સમતુલા ગુમાવી કોટ પરથી ધબાક દઈને પડ્યો. પણ ધરતીએ એટલા પ્રેમથી ઝીલી લીધો કે જરાય વાગ્યું નહીં.
1: વાલો જાંબુડો એ વિષય પર જયદેવ શુક્લનો વાર્તાલાપ આપે સાંભળ્યો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણી આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. જોડાઈએ મુંબઈ કેન્દ્રથી શ્રી રામચરિત માનસ ગાન માટે.

0: डॉक्टर प्रभा अत्रे से राम सिंह पंवार की ये बातचीत अभी आपने सुनी और उन्हीं का गाया राग अहीर भैरव भी। आज का संगीत सरिता कार्यक्रम अब समाप्त होता है। नमस्कार।
1: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી
2: બુદ્ધો નવી કાર જીતવાનો મોકો વાવ પપ્પાને સરપ્રાઈઝ આપીશ બસ થોડી કેમની ડિટેલ્સ તો ભરવાની છે
3: ધોબી ના બુદ્ધો
2: કે આવા પોપઅપ્સ થી સાવધાન રહો સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે
3: ઓ તું સમજી ગઈ ને રિલેક્સ
2: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત
4: આરબીઆઈ કહે છે સ્માર્ટ બનો
2: કૂલ રહો
1: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી
5: સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન કુછ હી પલો મેં સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત
6: इस कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती भारत का गम एक्सपर्ट।

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ સાંભળીશું અંતરાલ બાદ. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઈ બેસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજય, ગુજરાત રનર્સ અપ રહી. સમાચાર વિગતવાર. વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાત યોજાશે. પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાની થીમ હેઠળ યોજાનારી આ પરિષદનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા, મનોહરલાલ ખટ્ટર સહિતના કેન્દ્રીય મંત્રીઓ પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. આ બે દિવસીય પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: આ બે દિવસીય પ્રાદેશિક પરિષદ દરમિયાન સેમિકન્ડક્ટર, લોજિસ્ટિક્સ, ગ્રીન હાઇડ્રોજન, ક્વોન્ટમ ટેકનોલોજી, કૃષિમાં એઆઈનો ઉપયોગ, એરોસ્પેસ તેમજ સંરક્ષણ જેવા ભાવિ ક્ષેત્રો પર 30થી વધુ વિશેષ સત્રો યોજાશે. મધ્ય ગુજરાતના આર્થિક વિકાસને કેન્દ્રમાં રાખીને યોજાનારી આ ચર્ચામાં 151 જેટલા નિષ્ણાતો અને જપાન, સિંગાપુર, યુએઈ, યુક્રેન તેમજ રવાન્ડા જેવા ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ પરિષદના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય પ્રદર્શનમાં 150થી વધુ સ્ટોલ્સ દ્વારા સ્થાનિક એમએસએમઈ એકમો, અદ્યતન ટેક સ્ટાર્ટઅપ્સ તેમજ અમૂલ અને જીએફએસસી જેવી અગ્રણી સંસ્થાઓ પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ગાંધીનગર શહેરમાં હવે પીએમ ઈ બસ દોડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી 100 જેટલી પીએમ ઈ બસ સેવાનો આરંભ કરાવ્યો છે. આ બસ સેવાને કારણે શહેરજનોને ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે. સાથે સાથે ગાંધીનગર કામ અર્થે આવતા મુલાકાતીઓને પણ પીએમ ઈ બસ સેવાનો લાભ મળશે અને ગંતવ્ય સ્થળે ઝડપથી પહોંચી શકાશે. સાથોસાથ શ્રી શાહે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રે આમૂલ પરિવર્તન થયા છે. તેમણે કહ્યું, માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેના લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
2: જન્મના મૃત્યુના ડેટા સાથે જોડી દરેક બાળકની એક આઈડેન્ટિટી ઉભી કરવાનું કામ, એક નંબર એની ઓળખ કરવાનું કામ આ પીએમ ફેમિલી કેર ટ્રેકર કરશે અને એનાથી બધી યોજનાઓનો લાભ પૂરો થશે. વી

0: નોતી કોમન આઇડેન્ટિટી ન હોવી, લાભાર્થીઓનું છૂટી જવું અને એને સુધી શાસનનું ના પહોંચવું, આ ચારેક કમીઓ એક સાથે પીએમ કેર ટ્રેકર પૂરી કરશે.
1: રાજ્યમાં પરપ્રાંતિય શ્રમિકોની સૌપ્રથમ નોંધણી અમરેલીથી શરૂ કરવામાં આવી છે, જેને તંત્ર દ્વારા અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ પાયલ હેઠળ શ્રમિકો તેમજ તેમના માલિકોની વિગતો, મૂળ વતન, પરિવારની માહિતી, આધારકાર્ડ, વાહન, બેંક ખાતાની વિગતો તેમજ હાલના અને અગાઉના કામ અંગેની માહિતી ઓનલાઈન નોંધવામાં આવશે, જેથી જરૂરિયાત સમયે પોલીસને ઝડપથી માહિતી ઉપલબ્ધ થઈ શકશે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થઈ શકશે. અમરેલી જિલ્લા પોલીસે જિલ્લાના નાગરિકો, ખેડૂતો તેમજ ઉદ્યોગકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તારમાં કામ કરતા તમામ શ્રમિકો અને કારીગરોની વિગતો અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશનમાં નોંધાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપે. અષાઢી બીજે 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા નિમિત્તે આજે જળયાત્રા યોજાશે. આજે સવારે 108 કળશમાં સાબરમતીના ભૂદરના આરેથી જળ લવાશે. આ વિશાળ જળયાત્રામાં સાધુ સંતો અને ભાવિક ભક્તો જોડાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ જળયાત્રા યોજાશે. 500થી વધુ પોલીસ કર્મીઓના કાફલો જળયાત્રાની સલામતી માટે ખડે પગે રહેશે. આ જળયાત્રાના પોલીસ બંદોબસ્તનું ગઈકાલે રિહર્સલ કરવામાં આવ્યું હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું.
2: ભગવાન જગન્નાથજી કે મંદિર સે જલ યાત્રા નિકલેગી, ઉસકે તૈયારી કે લિયે પુલિસ બંદોબસ્ત કા આજ રિહર્સલ કરને મેં આયા હૈ. જો જલ યાત્રા હૈ ઉસકે બંદોબસ્ત મેં પુલિસ અધિકારી ઓર સ્ટાફ મિલા કે 500 સે જ્યાદા પુલિસ બલ તૈનાત કિયા ગયા હૈ. ઇસકે સાથ સાથ રૂટ કે ઉપર સીસીટીવી ઓર ડ્રોન કે દ્વારા ભી નજર રખી જા રહી હૈ. જો જલ યાત્રા હૈ વો શાંતિપૂર્વક થાય ઇસકે લિયે પૂરે રૂટ પે પુલિસ તૈનાત કી ગઈ.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ગાંધીનગરમાંથી મુખ્યમંત્રીના હસ્તે ગઈકાલથી પોલિયો રસીકરણ અભિયાનનો આરંભ થયા બાદ રાજ્યભરમાં 0-5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી રહી છે, જે અંતર્ગત જામનગરમાં સરકારી આરોગ્ય કેન્દ્ર પર મેયર મોનિકા વ્યાસ સહિતના પદાધિકારીઓ દ્વારા બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. ડાંગ જિલ્લામાં 346 બૂથો પર બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા. મહેસાણા જિલ્લામાં અંદાજિત 2,57,000થી વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં 744 પોલિયો બૂથ પર બાળકોને પોલિયોના ટીપા પીવડાવ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. મહીસાગર જિલ્લામાં પણ વિવિધ બૂથ પર પોલિયો રસીકરણ અભિયાન યોજાયું. બનાસકાંઠામાં પોલિયોની રસીકરણ અભિયાન હેઠળ 3.53 લાખ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રખાયો છે. જૂનાગઢ શહેરના 41,000થી વધુ બાળકો સહિત જિલ્લાભરમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. પોલિયો અભિયાન દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં 1,33,000થી વધુ બાળકોને પોલિયોની રસીથી સુરક્ષિત કરાશે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં 34 સ્થળોએ પોલિયો રસીકરણ કરાયું, જ્યારે આ અભિયાન હેઠળ આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈને બાળકોને પોલિયોની રસીકરણ કરશે. અરવલ્લી LCB પોલીસે મહિલાઓના ગળામાંથી સોનાના દોરા સેરવી ચોરી કરતી આંતરજિલ્લા ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મોડાસા ટાઉન અને ભિલોડા પોલીસ મથકના વિસ્તારમાં નોંધાયેલા 2 ગુનાઓના ભેદ ઉકેલી પોલીસે ચોરીના સોનામાંથી બનાવેલી અંદાજે 10.5 ગ્રામ વજનની સોનાની રણી કબજે કરી છે. હાલમાં પોલીસે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા અન્ય ગુનાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. વલસાડના પારડીમાં ફ્લેટમાંથી ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. 119 ગ્રામ ગાંજો અને મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી 5,900ની કિંમતનો 119 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, 10,000ના 2 મોબાઈલ અને વજન કરવા માટેનો ઇલેક્ટ્રોનિક કાંટો મળી 16,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ સામે પોલીસ તંત્ર દ્વારા ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાયલા તાલુકાના મદારગઢ અને ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે LCB પોલીસની ટીમે ખનીજ ચોરી ઝડપી પાડી છે. સાયલા તાલુકાના મદારગઢ ગામે ગેરકાયદે કાળા પથ્થરની ખનીજ ચોરી ઝડપી પાડી 3 હિટાચી મશીન, 2 ડમ્પર, બોરવેલ, ટ્રેક્ટર, કમ્પ્રેશન સહિત કુલ 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે પથ્થરની ખનીજ ચોરી કરતા JCB સાથે 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 6 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 2, 3 અને 4 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દાદર, દમણ અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો બીજી તરફ વરસાદી વાતાવરણ વચ્ચે તળાજા પંથકમાં વાવણીલાયક વરસાદ પડ્યો.

0: કપાસ મગફળી જુવાર જેવા પાકોને આ વાવણી લાયક વરસાદથી ખૂબ ફાયદો થશે. આ વરસાદથી ગામના નદી નાળા છલકાઈ ગયા હતા, સાથે જ ઠાડચ, ટાઢાવડ, ઘાટરવાડા સહિત અનેક ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26ની ચેમ્પિયન મિઝોરમની થલંગન્યુમ એફસીની ટીમ બની છે, જ્યારે ગુજરાતની પ્રોગ્રેસિવ એફસીની ટીમ રનર્સઅપ રહી છે. ગઈકાલે ભાવનગર ખાતે રમાયેલી મેચમાં મિઝોરમની ટીમે ગુજરાતને 9-5થી પરાજય આપીને ચેમ્પિયન બની. સુરત ખાતે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ગ્લોબલ ફેબ્રિકેશન એક્સપોમાં રામાયણની થીમની સાડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ 6 મીટરની સાડી બનાવતા 45 દિવસ લાગ્યા છે. 3000 કલરના શેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાડી અયોધ્યા રામ મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલાશે, તેમ વેપારી પ્રિતેશભાઈએ જણાવ્યું હતું.
1: અમે ખાસ રામાયણ સાડીની ટીમ ઉપર આખી નવી જનરેશન આખી પ્રેરિત થાય એના માટે આખી બનાવી હતી. અને ખાસ અમે જે નવું મશીન લીધું એટલે પહેલી સાડી આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એમની જે પ્રેરણા છે એમનું જે ભક્તિભાવ

0: પ્રોગ્રેસિવ એફસીની ટીમ રનર્સઅપ રહી છે. ગઈકાલે ભાવનગર ખાતે રમાયેલી મેચમાં મિઝોરમની ટીમે ગુજરાતને 9-5થી પરાજય આપીને ચેમ્પિયન બની. સુરત ખાતે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ગ્લોબલ ફેબ્રિકેશન એક્સપોમાં રામાયણની થીમની સાડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ 6 મીટરની સાડી બનાવતા 45 દિવસ લાગ્યા છે. 3000 કલરના શેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાડી અયોધ્યા રામ મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલાશે તેમ વેપારી પ્રિતેશભાઈએ જણાવ્યું હતું.
1: અમે ખાસ આ રામાયણ સાડીની ટીમ ઉપર નવી જનરેશન આખી પ્રેરિત થાય એના માટે આખી બનાવી હતી. અને ખાસ અમે જે નવું મશીન લીધું એટલે પહેલી સાડી આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એમની જે પ્રેરણા છે એમનું જે ભક્તિભાવ છે એમને અનુસરીને અમને એવું એક થયું કે આપણે એ પ્રકારની ટીમ બનાવી જેથી કરીને આપણે એમની સુધી પણ એક સાડી પહોંચાડી શકીએ અને એને બતાડી શકીએ કે સુરતની અંદર આવી પણ કળા વૃત્તિ થાય છે કે જેની અંદર અલગ થીમ ઉપર આખું વસ્તુ બને છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઈ બસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજયી ગુજરાત રનર્સઅપ રહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી. ગુજરાતના વડોદરા ખાતે 4થી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી શરૂ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશનમાં ભાગ લેશે. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થયો. અને એફઆઈએચ હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઇંગ્લેન્ડને 3-2 હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી હતી. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા હતા. નૌકાદળ અને સેનાની ટીમોનો સમાવેશ કરતી ભારતીય માર્ચિંગ ટુકડીએ પરેડમાં ભાગ લીધો હતો. ભારતીય નૌકાદળના બેન્ડે પણ ભારતીય માર્ચિંગ યુનિટનો ભાગ બન્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને સેશલ્સની ભાગીદારીને ગાઢ અને ખાસ ગણાવી હતી.
1: સેશલ કી યાત્રા કા સંદેશ સ્પષ્ટ હૈ. ભારત એસે હિંદ મહાસાગર કી કલ્પના કરતા હૈ, જહાં સમુદ્રી સુરક્ષા કે સાથ આર્થિક સમૃદ્ધિ ભી બઢે, જહાં હમારી સાઝેદારી આકાર નહીં આપસી સમ્માન ઓર વિશ્વાસ પર આધારિત હો, ઓર જહાં હમ હર દેશ કે પાસ પાસ નહીં સાથ સાથ ચલે.
0: શ્રી મોદી શનિવારે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મનીના આમંત્રણ પર સેશલ્સ પહોંચ્યા હતા. ગુજરાતમાં 4થી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ થીમ હેઠળ શરૂ થશે. મંત્રીઓમાં રાજનાથસિંહ, મનોહરલાલ ખટ્ટર, મનસુખ માંડવિયા, મુખ્ય રાજ્યમંત્રીઓ અને વૈશ્વિક રાજદ્વારીઓ સાથે 2 દિવસીય પરિષદમાં ભાગ લેશે, જેનો ઉદ્દેશ્ય મધ્ય ગુજરાત ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે. સાંભળીએ એક અહેવાલ.
2: 150 से अधिक विशेषज्ञ और जापान, सिंगापुर, यूएई, यूक्रेन और रवांडा जैसे भागीदार देशों के प्रतिनिधि मध्य गुजरात के आर्थिक विकास पर मंथन करेंगे. इसके साथ ही सम्मेलन में आयोजित भव्य प्रदर्शनी के 150 से अधिक स्टॉल स्थानीय एमएसएमई, उन्नत तकनीकी स्टार्टअप और अमूल एवं जीएफएससी जैसे बड़े उद्यमों की क्षमता और नवाचार को प्रदर्शित करेंगे. अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે નવી દિલ્હીમાં બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં શરૂ કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ પ્રથમ 3 વર્ષ વ્યાપક સંભાળના દર્શન પર આધારિત છે. તેનો ઉદ્દેશ્ય જન્મથી 3 વર્ષ સુધીના બાળકોને ઘરની નજીક વધુ સારી આરોગ્ય

0: આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમ હેઠળ નવજાત શિશુ અને નાના બાળકો માટે હાલના ઘર આધારિત સંભાળ કાર્યક્રમોને એકીકૃત કરવામાં આવશે અને જરૂરિયાતમંદ બાળકોને વિશેષ ધ્યાન અને નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આપવામાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે યુનાઇટેડ કિંગડમની મુલાકાત પૂર્ણ કર્યા પછી ગ્રીસના એથેન્સમાં ઉચ્ચસ્તરીય ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રીસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ધ એસેન સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે પ્રેઝન્ટેશન્સ અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે ગત બુધવારે વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થઈ ગયો છે. 7.2 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ પછી વેનેઝુએલામાં શનિવારે દક્ષિણ અમેરિકન દેશના મધ્યપ્રદેશમાં 4.1ની તીવ્રતાના ભૂકંપ અનુભવાયો હતો. આ આપત્તિથી 3238 લોકો ઘાયલ થયા છે અને 3142 પરિવારો પ્રભાવિત થયા છે. હજારો લોકો હજુ પણ શોધ અને બચાવ કામગીરીમાં 24 કલાક કામ કરી રહ્યા છે. બચાવ ટીમો દરિયાકાંઠાના અને પર્વતીય પ્રદેશોમાં અસરગ્રસ્ત સમુદાયો સુધી પહોંચી રહ્યા છે. અમેરિકા અને ઈરાન કતારની રાજધાની દોહામાં વળતા હુમલાઓ અટકાવવા અને વાટોઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે. આ પગલાંનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટ પરના તેમના વિવાદોને ઉકેલવાનો છે. મહિનાઓથી ચાલી રહેલી લશ્કરી તણાવને કારણે યુદ્ધ વિરામ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: पिछले कुछ दिनों में दोनों देशों के बीच सैन्य कार्रवाई तेज हो गई थी. अमेरिका ने ईरान पर युद्ध विराम का उल्लंघन करने का आरोप लगाते हुए उसके सैन्य ठिकानों पर हमला किया था. इसके जवाब में ईरान ने बहरीन और कुवैत में अमेरिकी सैन्य अड्डों पर बैलिस्टिक मिसाइलें और ड्रोन से हमले किए. दोनों देश फिलहाल सैन्य कार्रवाई रोकने पर सहमत हुए हैं ताकि हॉर्मुज जलडमरू मध्य से जहाजों की आवाजाही सामान्य बनी रहे. पहले ये वार्ता स्विट्जरलैंड में ईरान के परमाणु कार्यक्रम पर होनी थी, लेकिन हालात बदलने के बाद इसका स्थान और विषय दोनों बदल दिया गया है. समाचार कक्ष से अमीशा.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. ભિવંડીની એક સેશન્સ કોર્ટે મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા 3 આરોપીઓને 6 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. તપાસ એજન્સીને આંતરરાજ્ય પરીક્ષા રેકેટની સંડોવણીની શંકા છે. ભિવંડી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓએ લીક થયેલા પ્રશ્નપત્રને 1,50,00,000 રૂપિયામાં વેચવા માટે દિલ્હીથી ભિવંડીનો પ્રયાસ કર્યો હતો. તપાસકર્તાઓએ લીક થયેલા પેપરના સ્ત્રોતને શોધવા, નાણાકીય વ્યવહારોની તપાસ કરવા, પેપર મહારાષ્ટ્રમાં અન્યત્ર વેચાયું છે કે કેમ તે શોધવા અને રેકેટના અન્ય સભ્યોને ઓળખવા માટે 10 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસમાં આંતરરાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના નેટવર્કની સંડોવણી બહાર આવી છે. કરાચીમાં થયેલી તાજેતરની ઘટના અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા. મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે બીજા ઉપર આંગળી ચીંધવાને બદલે પાકિસ્તાને પોતાની અંદર જોવું જોઈએ અને તેના પ્રદેશ પર આતંકી માળખા સામે વિશ્વસનીય કાર્યવાહી કરવી જોઈએ. ભારતીય હવામાન વિભાગ IMD ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પર અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ માટે લાલ રંગની ચેતવણી જારી કરી છે. આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આગામી 2 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળ અને માહેના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા ECBએ દવાઓ, સર્જિકલ ચીજવસ્તુ અને તબીબી ઉપકરણોની ખરીદીમાં મોટાપાયે ગેરરીતિઓ સાથે સંકળાયેલા કેસના સંદર્ભમાં તત્કાલીન આરોગ્ય સેવા મહાનિર્દેશક DGHS ડોક્ટર વત્સલા અગ્રવાલ અને CPAના ડેપ્યુટી એકાઉન્ટન્ટ નીરજ ચોપડાની ધરપકડ કરી છે. લંડન ખાતે FIH હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડને 3-2 હરાવ્યું. અભિષેક, શિલાનંદ લાકરા અને હાર્દિક સિંહે ખૂબ જ રોમાંચક મેચમાં ભારત માટે શૂટઆઉટમાં ગોલ કર્યા. આ વિજયથી ભારતની ક્ષમતાઓનું પ્રદર્શન થયું અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયેલા ડિફેન્ડર સંજયે શાનદાર દેખાવ કર્યો હતો, જ્યારે બંને ગોલકીપરોએ ક્લીનશીટ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે લંડનના લોર્ડ્સ ખાતે તેમની છેલ્લી ગ્રુપ ઈ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું. ભારતે ઓસ્ટ્રેલિયાને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયા

0: 19 ઓવરમાં 4 વિકેટ 172 રન બનાવ્યા હતા. પુરૂષોની ક્રિકેટમાં આયર્લેન્ડે ભારતની બીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1 રનથી હરાવ્યું. આ વિજય સાથે આયર્લેન્ડ 2 મેચની શ્રેણીમાં 2-0થી જીતી લીધી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિદ્ધિ ઉંધાળ.
1: આજના મોટાભાગના અખબારોમાં ફ્રાન્સ અને સાઉદી અરેબિયામાં થયેલ વિમાન દુર્ઘટના અને યુરોપમાં વધતી ગરમીથી લોકો ત્રાહિમામ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, યુરોપમાં આગ ઉગતું આકાશ, ફ્રાન્સમાં 1000ના મોત. સંદેશ પ્રથમ પાને લખે છે, હિન્દ મહાસાગર અવસરોનો મહાસાગર બનશે મોદી. ફ્રાન્સના આરોગ્ય વિભાગનો ઘટસ્ફોટ, ગરમીના મોજાથી 1000થી વધુ લોકોના મોત નિપજ્યા. ફૂલછાપનું શીર્ષક છે, અમેરિકા ઈરાનના સામસામાં હુમલામાં શાંતિનો કચ્છરગાણ, વેનેઝ્યુએલામાં ફરી 4.9નો ભૂકંપ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેસલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી. ગુજરાતના વડોદરા ખાતે 4થી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી શરૂ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશનમાં ભાગ લેશે. વેનેઝ્યુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થયો. અને એફઆઈએ હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઇંગ્લેન્ડને 3-2 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સવારના 7:55 થઈ રહી છે. ઝરોખા અંતર્ગત સાંભળીશું આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. 8:15 મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ત્રિવેણી. 8:30 કાર્યક્રમ ચિત્રલોક. 9:00 પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 પ્રસારિત થશે ગુજરાતી ગીતો. 10:30 ધૂમ મસ્તી ધૂમ. 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે તથા 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ પ્રસારિત થશે.

12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર પ્રસારિત થશે બપોરે 12:30 1 વાગે મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ સુરેલા સફર તથા 2 વાગે કાર્યક્રમ ત્રિવેણી 2:35 ગુજરાતી ગીતો આપ સાંભળી શકશો તથા 3 વાગે આપ સૌનો મનપસંદ કાર્યક્રમ સખી સહેલી પ્રસારિત થશે બરાબર 4 વાગે પિટારા અંતર્ગત આજે આપ સાંભળશો સેહતનામાં

સાંજે 5 વાગે કાર્યક્રમ સરગમ, 5:30 સુરીલી સાંજ તથા 6 વાગે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર પ્રસારિત થશે. મુંબઈ કેન્દ્રથી સાંજે 7 વાગે આપ સાંભળશો કાર્યક્રમ જયમાલા.

8 વાગે મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ હવા મહેલ, 8:15 વાગે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9 વાગે કાર્યક્રમ આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત તથા 10 વાગે મુંબઈ કેન્દ્રથી આપ સૌનો મનપસંદ કાર્યક્રમ છાયા ગીત પ્રસારિત થશે. 10:30 કાર્યક્રમ ઢલતી જાહેરાત આપ સાંભળશો. 11:10 સમય વાંચન સાથે આજની સભા સમાપ્ત થશે. તો આ હતા આજે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો. 8 વાગે સાંભળીએ દિલ્હી કેન્દ્રથી સમાચાર પ્રભાત.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: गजल के साथ साथ मेरी गजल शुरू. रेडियो स्टेशन का भी दखल है मेरे अंदर शायर पैदा होने में.

બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: આપણે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. કાર્યક્રમ ચિત્રલોકનો શેષ ભાગ સાંભળીશું એક અંતરાલ બાદ. અત્યારે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: ગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતા, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી.
2: અચ્છા.
3: તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
2: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
3: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
2: બરાબર.
3: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ.
2: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય, તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
3: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
2: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
3: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
2: અચ્છા.
3: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
2: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
3: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
2: અચ્છા.
3: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિવ રવિમાં મીટિંગ ગોઠવીએ.
2: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
3: અમને સાંભળવા માટે સૌનો આભાર.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે એઆઈ

0: एर्नी एफएम गोल्ड एंड एफएम रेनबो दिल्ली विविध भारती एआईआर उर्दू एआईआर गुजराती
1: આપણે ટ્યુન કર્યું છે 96.7 એફએમ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. થોડી ક્ષણોમાં બરાબર 10 વાગે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
2: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયામાં અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેસલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં પીએમ ઈ બસ સેવાનો આરંભ, સાથે જ શ્રી શાહે પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશન્સમાં ભાગ લેશે. કરાચીમાં થયેલી તાજેતરની ઘટના અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુ આંક 1450 થયો. સિંગાપોરની વર્કર્સ પાર્ટીમાં પ્રીતમ સિંહની સેક્રેટરી જનરલ તરીકે ફરી નિયુક્તિ. અમેરિકા અને ઈરાન હુમલાઓ અટકાવવા અને વાટાઘાટો કરવા સંમત થયા. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી પ્રારંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. સુરત ખાતે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ગ્લોબલ ફેબ્રિક્સ એક્સપોમાં રામાયણ થીમની સાડી આકર્ષણનું કેન્દ્ર બની. સુરેન્દ્રનગર જિલ્લામાં એલસીબી પોલીસની ટીમે ખનીજ ચોરી ઝડપી. રાજ્યમાં આગામી 6 દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ તેમની છેલ્લી ગ્રુપ એ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું. એફઆઈએચ હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરૂષ હોકી ટીમે ઇંગ્લેન્ડને 3-2થી હરાવ્યું. ફિફા વર્લ્ડ કપમાં કેનેડાએ તેની પ્રથમ નોકઆઉટ મેચ જીતવા માટે દક્ષિણ આફ્રિકાને 1-0થી હરાવ્યું. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: 96.7 એફએમ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ હરિહરનના સ્વરમાં સુરેશ દલાલની આ રચના સાથે.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: गुजराती गीतों ना कार्यक्रम में हवे सांभळीए मनहरुदासना स्वरमा आ रचना.

વાગીને 30 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, આપની રેડિયો દોસ્ત પ્રકૃતિ સાથે. કાર્યક્રમની શરૂઆત કરીએ શ્રેયા ઘોષાલના સ્વરમાં ફિલ્મ પુષ્પા 2 ધ રૂલના આ ગીત સાથે, જેને સંગીત આપ્યું છે દેવી શ્રી પ્રસાદે.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ તું જૂઠી મેં મક્કારનું ગીત સુનિધિ ચૌહાણ તથા શાશ્વત સિંઘના સ્વરમાં. સંગીત હતું પ્રીતમનું તથા શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યના હતા. આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ અને સમય થયો છે એક નાનકડા અંતરાલનો.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર. હવે આપ સાંભળશો ફિલ્મ જવાનનું ગીત અરિજિત સિંઘ તથા શિલ્પા રાવના સ્વરમાં, અનિરુદ્ધનું સંગીત તથા શબ્દો કુમારના છે.

હવે સાંભળીએ વિશાલ મિશ્રા તથા રાહુલના સ્વરમાં ફિલ્મ RRRનું ગીત. શબ્દો છે રિયા મુખર્જીના.

અને કાર્યક્રમના અંતમાં સાંભળીએ ફિલ્મ લુકાછુપીનું ગીત મીકા સિંઘ તથા સુનંદા શર્માના સ્વરમાં.

0: અને આ સાથે જ આજનો ધૂમ મસ્તે ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. થોડીક ક્ષણોમાં એટલે કે બરાબર 11 વાગે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સુજલામ સુફલામ જળ અભિયાન થકી જળ સંગ્રહ શક્તિની ક્ષમતામાં આ વર્ષે 20,789 લાખ ઘનફૂટનો વધારો થયો હોવાનું જણાવતા જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ. ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનું સમાપન. ભાવનગરમાં પોલિયો નાબૂદી અભિયાનના પહેલા જ દિવસે

જિલ્લામાં 87% અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 90.45% લક્ષ્યાંક હાંસલ થયો. જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી. ફિફા વિશ્વકપમાં કેનેડાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત અંતિમ 16માં સ્થાન બનાવ્યું. પાકિસ્તાનનો અફઘાન સરહદ પર હવાઈ હુમલો, 25 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો. ભારતીય શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 125 અને નિફ્ટીમાં 40 અંકનો ઉછાળો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં પીએમ ઈ બસ સેવાનો આરંભ, સાથે જ શ્રી શાહે પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશન્સમાં ભાગ લેશે અને કરાચીમાં થયેલી તાજેતરની ઘટના અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ દિલસે. દિલસે કાર્યક્રમમાં આપ જોડાયા છો આપની રેડિયો દોસ્ત અનુજાની સાથે. દોસ્તો, દિલ સે કાર્યક્રમ એટલે કે એક ખાસ થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ. પણ આજે તમને એક પ્રશ્ન કરવાનું મન થાય છે કે ક્યારે તમે એવું વિચાર્યું છે કે આ નામ એટલે શું? કોઈ કહેશે કે નામ એકમાત્ર ઓળખ છે. પણ ના, નામ માત્ર અક્ષરોનો મેળ નથી, એ તો એક આખી લાગણી સમાન છે. કારણ કે જ્યારે કોઈ ખાસ વ્યક્તિ આપણું નામ લે ને, ત્યારે એ નામ દુનિયાનું સૌથી સુંદર સંગીત બની જાય છે. કારણ કે નામ સાથે આપણું અસ્તિત્વ જોડાય છે, આપણો સ્વભાવ અને આપણી આખી જિંદગી જોડાય છે. અને જ્યારે આવા નામો બોલિવૂડના ગીતોમાં ભળે છે, ત્યારે એ હંમેશા માટે અમર થઈ જાય છે. તો આજે આપણે નીકળ્યા છીએ એવી જ એક અનોખી સંગીત યાત્રા પર, જ્યાં દરેક ગીતમાં એક નામ છે અને એ દરેક નામ સાથે જોડાયેલી કેટલીક સુંદર યાદો છે, કેટલીક સુંદર કહાનીઓ છે. તો કાર્યક્રમની શરૂઆત કરીએ એક એવા જ નામથી, જે સાંભળતા જ પૂનમની રાત જેવી શીતળતા અને સુંદરતા આપણી આંખો સામે આવી જાય છે. આજે પૂનમ છે, તો ચાલો સાંભળીએ ચાંદની ફિલ્મનું ગીત. જોલી મુખર્જી અને શ્રીદેવીના યુગલ સ્વરમાં શિવહરિનું સંગીત અને શબ્દો છે આનંદ બક્ષીના.

દિલ સે કાર્યક્રમ આપ માણી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર આપની રેડિયો સહેલી અનુજાની સાથે. અને આજે વાત થઈ રહી છે નામ વિશે, એવા નામ જે બોલિવૂડના ગીતો થકી અમર થઈ ગયા છે. હમણાં જ આપે સાંભળ્યું ચાંદની ફિલ્મનું ગીત. અને જો આપના કાને મોનિકા આ નામ પડે તો કયું ગીત યાદ આવે? હા બિલકુલ, આરડી બર્મનનું સંગીત દરેકના કાનમાં વાગવા લાગ્યું ને. બિલકુલ સાચી વાત. કારવાં ફિલ્મનું ગીત સાંભળીએ આશા ભોંસલે અને આરડી બર્મનના સ્વરમાં. સંગીત છે આરડી બર્મનનું, શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના.

કિશોર કુમાર અને અમિતાભ બચ્ચનના સ્વરમાં હવે સાંભળીએ અમર અકબર એન્થની ફિલ્મનું ગીત. શબ્દો છે આનંદ બક્ષીના, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: Sebastian?
1: No.
0: Goldie? Soldie?
1: No! Anthony Gonsalves!
2: Oh, yes! Anthony Gonsalves!
3: અમિતાભ બચ્ચન અને કિશોર કુમારના સ્વરમાં અમર અકબર એન્થની ફિલ્મનું આ મસ્તીભર્યું ગીત આપે સાંભળ્યું. દિલસે કાર્યક્રમ આપ માણી રહ્યા છો અને વાત થઈ રહી છે નામની. કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ યસુદાસના સ્વરમાં સુનયના આ ફિલ્મનું ગીત. સંગીત અને શબ્દો છે રવિન્દ્ર જૈનના.

ગીત આપે સાંભળ્યું. દિલસે કાર્યક્રમ આપ માણી રહ્યા છો અને વાત થઈ રહી છે નામની. કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ યસુદાસના સ્વરમાં સુનયના આ ફિલ્મનું ગીત. સંગીત અને શબ્દો છે રવિન્દ્ર જૈનના.

કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં સાંભળીએ રાજેશ રોશનનું સંગીતબદ્ધ કરેલું, આનંદ બક્ષી દ્વારા લખાયેલું, લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં ગવાયેલું જુલી ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ દિલસે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમમાં આજે વાત કરી કેટલાક એવા ગીતોની જેમાં ખાસ નામનો ઉલ્લેખ છે, અને અંતમાં એટલું જ કહેવું છે કે ઈશ્વરે આપણને આ દુનિયામાં મોકલ્યા ત્યારે આપણે ખાલી હાથે આવ્યા હતા, અને આપણને સૌથી પહેલી કોઈ ગિફ્ટ મળી હોય તો એ આપણું નામ છે. કોઈ નામ પ્રેમ બનીને આપને મળ્યું, કોઈ યાદ બનીને, કોઈ મિત્રતા બનીને, તો કોઈ આખી જિંદગીનો સથવારો બનીને. શેક્સપિયરે ભલે કહ્યું હોય કે નામમાં શું રાખ્યું છે, પણ આપણું બોલિવૂડ અને આપણું દિલ તો એ જ કહે છે કે નામમાં જ તો આખી દુનિયા રહેલી છે.

દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર એટલે કે 96.7 FM આપે ટ્યુન કર્યું છે. સમય થયો છે કાર્યક્રમ તરન્નુમ સાંભળવાનો.

અનુપમા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું લતા મંગેશકરના સ્વરમાં. કૈફી આઝમીના શબ્દો હતા અને સંગીત હતું હેમંતકુમારનું. તરન્નુમ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. હવે આપને સંભળાવીએ આમ્રપાલી ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં શંકર જયકિશનના સંગીત સાથે.

તરન્નુમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર. કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ ચિત્રલેખા ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, સાહિર લુધિયાનવીના શબ્દો અને રોશનનું સંગીત.

હરજાઈ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું લતા મંગેશકરના સ્વરમાં. અને શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

96.7 FM દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સમય થવા આવ્યો છે બપોરના 12 વાગ્યાનો. થોડી જ વારમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ. ભારતીય શેરબજારમાં નરમાશ, સેન્સેક્સમાં 120 અને નિફટીમાં 30 અંકનો ઘટાડો. તાપી જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષના અંદાજે 65,072 બાળકોને આવરી લેવાયા. પંચમહાલ જિલ્લામાં ઓછા વરસાદની આગાહીના પગલે આ વર્ષે ડાંગરના વાવેતરમાં અંદાજે 35% ઘટાડો થવાની શક્યતા. ખેડૂતોને પાણીની ઉપલબ્ધિ મુજબ ડાંગરના બદલે કઠોળ અને સોયાબીન જેવા ઓછા પાણીના પાકોને પ્રાધાન્ય આપવા અપીલ. નવસારીમાં મેઘરાજાનું આગમન, ચીખલી પંથકમાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ.

0: વરસાદ. કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ ખેડૂતોની આવક વધારવા, ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા અને યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશી આજે મધ્યપ્રદેશના નીમચ અને શાજાપુર ખાતે બે મોટા સોલર પાવર પાર્કનું ઉદઘાટન કરશે. અમદાવાદની 8 વર્ષીય તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું. તક્ષવીએ 16 સેન્ટીમીટરની ઊંચાઈએ 10 મીટર અંતરનું સ્કેટિંગ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. ભારતીય પુરૂષ હોકી ટીમે લંડનમાં FIH પ્રો લીગના રિવર્સ મુકાબલામાં ઇંગ્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2 પરાજય આપ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની એથ્લેટ દેવ્યાનીબા ઝાલાએ 65મી નેશનલ ઇન્ટરસ્ટેટ એથ્લેટિક્સમાં કાંસ્યચંદ્રક જીત્યો. ગુજરાતના એકમાત્ર મહિલા એથ્લેટ તરીકે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું. દીપ્તિ શર્મા મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની. અને આસામ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ચિંતાજનક. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત કરીએ છીએ અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આજે બરાબર 12:05 આપ માણશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. બપોરે 1 સુરીલા સફર. બપોરે 2 આપ સાંભળશો ત્રિવેણી. 2:35 ગુજરાતી ગીતો આપ માણશો. બપોરે 3 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ સખી સહેલી. અને સાંજે 4 પિટારા અંતર્ગત આજે સાંભળશો કાર્યક્રમ સેહતનામા. સાંજે 5 આપ સાંભળશો કાર્યક્રમ સરગમ. 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. સાંજે બરાબર 6 જૂના હિન્દી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. 7 કાર્યક્રમ જયમાલા. રાત્રિના 8 આપ સાંભળશો હવા મહેલ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી. 8:15 કાર્યક્રમ ઝરોખા અને ત્યારબાદ નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રિના 9 આપ સાંભળશો કાર્યક્રમ આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત. રાત્રિના 10 છાયા ગીત વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી. અને 10:30 આપ માણશો કાર્યક્રમ ઢલતી જાહેરાત વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM આપે ટ્યુન કર્યું છે.

0: તને કોલેજનો ટાઈમ યાદ છે? અરે કોલેજની યાદો છોડું, કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યારનો બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
1: બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે.
0: ક્યાંથી ખબર પડશે?
1: ઉદ્ગમથી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગિન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંકનો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
0: આજે જ સર્ચ કરીશ.
1: તો આજની ચા તારા તરફથી.
2: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન. પ્રસ્તુત હૈ કાર્યક્રમ યાદો કી મહેફિલ. આપ સભી કા બહોત બહોત સ્વાગત હૈ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યાદોં કી મહેફિલ 96.7 FM પર. વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સમય છે મહિલાઓ માટેના વિશેષ કાર્યક્રમ સહિયરને સાંભળવાનો.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: બહેનો, અમારી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ છો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે. મિત્રો, સહિયર કાર્યક્રમમાં આજે એક નાટક સાંભળીશું. નાટકનું નામ છે કેક્ટસ. ભાગ લેનાર કલાકારો સુરભિ શાહ, હિના મહેતા, જયના વૈદ્ય અને રમેશ ભટ્ટ. ગીતગાન માલતી યાંગી, પાર્શ્વ સંગીત પીજી સુરભિ, લેખિકા ભાનુમતી જાની,
2: પ્રસ્તુતકર્તા ચંદ્રસેન નાવાણી.
1: તો પ્રસ્તુત છે નાટક કેક્ટસ.

0: સોનુ, મારી લિપસ્ટિક શોધી આપને.
1: તમારી લિપસ્ટિક પેલી લાલ રંગની હમણાં શોધી આપું. આ રહી, આ પાવડરના ડબ્બા પાછળ તો હતી. લ્યો બેન.
0: કેમ સોનુ, શું છે, આટલું બધું કેમ હસે છે?
1: આ તમારા મોઢાના પ્લાસ્ટર જોઈને તો. અમને તો આવું આવડે નહીં ને ગમે નહીં, ને છતાં જુઓ આ અમારા હોઠ છે ને લાલ ચટ્ટા,
0: મારો
1: વાર કેશલો મને લગ્ન પેલા જોવા આવેલો ત્યારે બળ્યું. એને મને પૂછ્યું, અલી સોનુ, ત્યાં ઓઠ ઉપર પેલા મોટા લોકો લગાડે એવું પ્લાસ્ટર લગાડ્યું છે? ને હું તો બેન મોટેથી હસી પડેલી. પછી મેં કહ્યું, અલે જાજા, આપણે તો એવું બધું હોય. પછી એને શું કહ્યું ખબર છે બેન? મને કે તારા ઓટ તો ચણોઠી જેવા છે. તે એમ આ સાહેબ તમને પહેલવેલા જોવા આવેલા ત્યારે તમને આવું કાંક પૂછેલું?
0: એ જા હવે અંદર જઈને તારું કામ કર. એ આમ ટીકી ટીકી ને મારી સામે શું જોયા કરે છે?
1: તે બેન, આ તમે આજે આમ અતારમાં બની ઠની ને
0: ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના વિકાસ પર એક હોલમાં મારી ભાષણ કરવા જવાનો છે.
1: તમે ઝૂંપડપટ્ટી વિશે ભાષણ કરશો? અરે હા, પેલું 15 દીથી ચાટલા હામે ઉભા રહીને ગોખ્યા કરતા હતા ઈ ને.
0: એ ચૂપ રે, કહું છું તને, કહું ને કે અંદર જા.
1: મેં નામ ગુસ્સે હું કામ થાવ છો? આ તો તમારી હારે વાતો કરવી મને બહુ ગમે હો. હે બેન, તમે કોઈ દી ઝૂંપડપટ્ટીમાં ગયા છો ખરા?
0: અરે ત્યાં જવાની મારે શી જરૂર? મારી પાસે ઝૂંપડપટ્ટી વિશે ઘણી બધી ચોપડીઓ છે.
1: તે બેન, ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપવા જશો ત્યાં આમ રંગ લપેડા કરીને જ જશો કે?
0: તને ન સમજાય, લોકો પર વટ પાડવા એવું બધું કરવું પડે, સમજી?
1: તમારા વટ ને બટ અમને ન સમજાય. અમે તો એ રોટલા હાક ખાઈએ અને ધબાકા બંધ કામ કરીએ. આ પેલું તમારું હું કેવાય બળ્યું, પેલું ફીગ ફીગ
0: ફીગ રે.
1: અરે હા, ઈ ફીગ રે હોય. આ ત્યાં રોજ શરીર ઉતારવાની કસરત કરવા જાવ છો અને મહિને ખાસા 500 રૂપિયા આપો છો, પણ કાં ફેર બેર
0: પડ્યો છે ને? 5 વર્ષમાં ખાસો 1 કિલો વજન ઘટ્યું છે.
1: 1 કિલો જુઆ મારી કાયા છે ને આરસના પુતળા જેવી. 5 વર્ષમાં 1 કિલો.
0: જા હવે અંદર જા, અંદર જા, આમ હસ્યા ના કર. ચાલ હું પણ જાઉં, મારે પણ મોડું થાય છે.
1: આ જોયા ને મોટા લોકો, બસ આખો દી આવું જ. આજે આઈ મીટિંગ તો કાલે વળી ત્યાં. આ અમારા બેનને સમાજ સેવાનું ઘેલું લાગ્યું છે. આમ બધે ભાષણો કરતા ફરે છે. દીકરો ભણે જ પરદેશ ને દીકરીયા બધાયથી નોખી. હાવ હાદી, જરાય ટાપટીપ નહીં કે નહીં જરાય મોટાય.
2: સોનુ, સોનુ, મમ્મી ક્યાં ગઈ?
1: ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપવા.
2: એ ખરી છે ને, ઝૂંપડપટ્ટીમાં એણે કદી પગ પણ મૂક્યો નથી. ને પાછી
1: મેં એમને ઈ જ કહ્યું તો કે અમારાથી ત્યાં ન જવાય.
2: ન કેમ જવાય, હું જઉં છું જ ને. ત્યાંના વડીલો એમના બાળકોને નિશાળે ભણવા મોકલે એવું સમજાવવા ગઈકાલે જ હું ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી.
1: હાય હાય હાય બેન, ઈ હું બોલ્યા. જોજો મમ્મીને કહેતા, નહીં તો તમારું તો આ પરમધર્મી ઘર ને.
2: પરમધર્મી ઘર? અરે હા, કૃષ્ણની મૂર્તિ અમારા ઘરમાં ખાસ આગ્રાથી આવી છે. આરસની છે, રૂપિયા 10,000 ની. અમારા ઘરોમાંના ભગવાન પણ ખરીદાય ફ્લેટના નાણા વડે જ તો.

0: सोनू खोल तो जरा।
1: हाँ बेन खोलूं।
0: ओ नीरा आओ ने आओ बैस। अरे बैस ने नीरा थे
2: साजू कौशला खोटू ना लगा लिश बड़ा बेन बड़ा नना थी खरीदाई ली मुलायम था हमने तो वागे तेव नहीं ने।
0: ओ नीरा तू तो जाने चे ने कि मने मारा घर नो आ दंभ आ वैभव पसंद नथी पण शू करू जन्म मरण ने परण એ કઈ આપણી ઈચ્છા મુજબ મળતા નથી।
2: સારું ચાલ હવે એમ કઈ ખોટું નહીં લગાડવાનું આપણે આપણું કામ જે કરવાનું છે ને એનું આયોજન કરીએ ચાલ।
0: સોનુ બેકઅપ ચા બનાવી લાવને।
1: હા બેન।
2: અરે એની કઈ જરૂર નથી પાછું આજે તો આપણે ઘણે દૂર જવાનું છે વાળું થશે।
0: હા પણ ચા તો પીવી જ પડશે।
2: અરે શૈલા અરે આજે તો ખૂબ મજા આવી ગઈ। હા એક પૈસાદાર મહિલાનું ભાષણ સાંભળીને આવ્યો।
0: શેના વિશે હતું?
2: શેના વિશે? અરે ઝૂંપડપટ્ટી માં રહેતા બાળકોના સર્વાંગી વિકાસ વિશે। તો
0: પછી
2: પછી શું? એક તો એ મહિલા એક્ટ્રેસ જેવું મેકઅપ કરીને આવેલા ઝૂંપડપટ્ટી માંથી ભાષણ સાંભળવા આવેલા લોકોને ઉદ્દેશીને એમણે કહ્યું કે તમારા બાળકોને નવડાવી ધોડાવી સ્વચ્છ સુઘડ વસ્ત્રો પહેરાવવા જોઈએ ભણવા મોકલવા જોઈએ અને હતો ત્યાં કરીએ મહિલાએ કે ઝૂંપડપટ્ટીના પેલા બાળકોને દૂધ માખણ સલાડ લીલો તેમજ સૂકો મેવો વગેરે ખવડાવવાની સલાહ આપતા હતા। બોલ પછી તમારી હટે જ ને
0: પછી શું થયું?
2: પછી મેં જ એમને ક્રોસ કર્યા અને પૂછ્યું તમે કદી ઝૂંપડપટ્ટીમાં ગયા છો ખરા? એમના ઘર જોયા છે? એમને દાળ રોટી ના વાદા હોય ત્યાં તમે આમ તમારા વૈભવી ખોરાક નું મેનુ આપો તો કેમ ચાલે?
0: નીરવ તે ખરેખર આવું કહ્યું?
2: આજ તો કહું જ ને મેં તો એમ પણ કહ્યું કે મેડમ આમ ભાષણ આપવાથી સમાજ સેવા ના થાય અરે એ માટે તો એમના ઘરોમાં જઈને તૂટેલા ખાટલા પર બેસીને એમને ખભે પ્રેમ ભર્યો હાથ મૂકીને એમના પ્રશ્નોને સમજીએ ને ત્યારે સાચી સમાજ સેવાનું પહેલું પગથિયું માર તમે ચડી શકો।
1: લ્યો બે ચા
0: લે નીરવ ચાલે। નીરવ પછી શું થયું?
2: પછી શું હો હો થઈ ગઈ બે ચાર વાક્યો બોલી એમને એમનું ભાષણ પૂરું કરી દેવું પડ્યું। શરૂમાં તો ભળતી શ્રોતાઓ થોડીક તાળીઓ પાડી ખોખો કરીને ઉધરસ ખાધી પછી તો એ બધા સમજી ગયા। ચાલ છેલા હવે આપણે મોડું થાય છે વાતો ખૂબ કરી ચા પણ જોવાની।
0: હા ચાલ જો સોનુ અમે કામે જઈએ છીએ મારે મોડું થશે મમ્મીને કહી દેજે।
1: સારું બેન તમે તમારે જાઓ। હાશ લાવ ને આ બેન નથી તો જરા સોફા પર બેસી લઉં મને આ પોચા પોચા ટાબરિયાના ગાળ જેવા સોફા પર બેસવું બહુ ગમ્યો। આ બેન બહાર જાય ને ઘરમાં કોઈ ના હોય ને ત્યારે બાપુ આપણે આમ જ હો નિરાતે થોડું બેસી લઈએ એવી મજા આવે છે ને આહાહા કેવા પોચા પોચા સોફા। આ અમારા શૈલા બેન જોયા ને કોઈની હારે લપછપ નહીં કોઈ છોકરી હારે જાજુ ન બોલે તો પછી છોકરા હારે ની તો વાત જ કયો રે। આજે આટલા વર્ષે પહેલી વાર કોક છોકરો આમ અમાર ગેરીને મળવા આવ્યો નવાઈ ની વાત તો કેવાયો પણ છોકરો છે પાણી ધારો આવી ગયા મેં કેવું ગયું ભાષણ?
3: અરે ફર્સ્ટ ક્લાસ એમને નહીં મને પૂછ મને એવી તો તાળીઓ પડી એવી તો તાળીઓ પડી ને પ્રમુખ શ્રી તો એવા ખુશ થઈ ગયા હતા ને
1: તે અમારા બેન તો સરસ જ બોલે છે ને છેલ્લા 15 દી થી ચાટલા સામે મો રાખી ગોખતા તા ને
4: સોનુ।
3: અરે વિભા બેન તમે તો આજે કમાલ કરી ખરેખર તમે ખૂબ સરસ બોલ્યા।
4: ઓ થેન્ક યુ પણ વચ્ચે પેલો ચાપલો છોકરો એની ભંગાણ પાડ્યું ને એ મને જરા
3: અરે એવું તો હવે થયા કરે બાકી સાચું કહું તમારી વાવાથી તો બધા જલે છે હા તેથી જ તો તેઓ આમ તમારા વિરોધીઓને ઉભા કરે છે બાકી તમારું ભાષણ એટલે તો કહેવું પડે હા વળી તમે લાગતા તા રૂપાળા હો કઈ કોઈ તમને 45 નાય નાખે।
4: થેન્ક યુ એ તો છે ને હું ગઈ કાલે જ ફેશિયલ કરાવ્યું અને હેર ડાય પણ ફોરેન થી આવેલી બ્યુટિશિયન ને ખાસ બોલાવેલી। યસ
3: ને આ સાડી વાહ વાહ કેવી મુલાયમ છે સસલાના વાળ જેવી।

0: ક્યાંથી લીધી? કેટલા ની આવી?
1: એ તો છે ને શૈલેશ અમેરિકા થી લાવ્યા છે.
0: ખૂબ સરસ છે હા, ખાદી સિલ્ક ની છે ને. આપણા દેશ નો ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી નો માલ પરદેશ જાય છે ને. મારી પાસે આવી જ એક સાડી છે વિભાબેન, આ ડિઝાઇન સહેજ જુદી.
2: લ્યો બેન, આ શરબત લાવી.
1: લ્યો લ્યો અમિતાબેન.
0: થેન્ક યુ. ઓ માય ગોડ, મેં 6 વાગે ગાડી મંગાવી હતી ને, 6:15 થયા, હજુ કેમ નહીં આવી હોય?
1: કઈ નહીં, મારી ગાડી તમને મૂકી જશે.
0: ના ના ના, આ મારી ગાડી હમણાં જ આવી જોઈએ.
1: અરે તમે સંકોચ ન રાખો, પ્લીઝ જરૂર મૂકી જશે.
0: સારું, કારણ કે 7 વાગે મારે પ્રૌઢ શિક્ષણ અંગેની એક મીટિંગ માં જવાનું છે.
1: આઈ સી. સોનો, ડ્રાઈવરને કહે કે બેન ની ગાડી મૂકી આવે.
0: હા, આવજો.
1: આવજો.
3: સોનો સોનો, આ ચા ના કપ કોણ આવ્યું હતું?
2: શૈલાબેન ના ભાઈબંધ.
3: શૈલા ના ભાઈબંધ?
2: પણ બેન, છોકરો છે ફૂટડો.
3: બોલ્યા, છોકરો છે ફૂટડો. ના જાત, ખાનદાન, સંસ્કાર કઈ નહીં જોવાનું.
2: સંસ્કાર ખાનદાન એ તો બધું ઉપર ઉપર નું જોય છે ને. આ તમારી જ વાત લેવું ને બેન, ની તમને અને સાહેબ ને હારે બેહી બેગડી નિરાતે વાત્યું કરતા ક્યારે જોયા
3: નથી. એ તો શું થાય, એમની ધંધારથી ઘણા દિવસો બહારગામ જવાનું હોય અને મારી વિવિધ પ્રવૃત્તિઓ.
2: હું એ જ કહું છું ને, આ તમારી જિંદગી
3: મોભા પ્રમાણે તો રહેવું જોઈએ ને સોનું.
2: મોભો મોભો મોભો.
3: શૈલા, આમ આવો, આજે મારી તારી સાથે ગંભીર વાતો કરવી છે.
4: તમને મારી સાથે વાત કરવાનો સમય મળ્યો ખરો?
3: એમ વાત ઉડાવી ન દે.
4: હું વાત ઉડાવતી નથી, હકીકત રજૂ કરું છું. આટલા વર્ષોમાં તમે કે પપ્પાએ મારી સાથે નિરાતે વાત કરી છે ખરી?
3: ઓહો, હું પૂછું એનો જવાબ આપ. આજે અહીં કોણ આવ્યું હતું?
4: નીરવ આવ્યો હતો, મારો મિત્ર છે.
3: તું ક્યાં ગઈ હતી?
4: નીરવની સાથે ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી, ત્યાંના બાળકોના વિકાસ માટે એમના માતા પિતાને સમજાવવા.
3: તું ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી? ત્યાં આપણાથી જવાય?
4: ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપી સમાજ સેવાનો દમ ભાચરી શકાય? ને ઝૂંપડપટ્ટીમાં આપણાથી જવાય નહીં? એ કેવું, હું એ ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી. એટલું જ નહીં, નીરવ હરિજન છે, સાચા અર્થમાં હરિનો જન.
3: શૈલા, મને આવા બધા ફિતૂર પસંદ નથી. તારા પપ્પાની ખબર પડશે તો.
4: પપ્પા? મમ્મી, પપ્પા એ કે તમે, તમે બંને કદી મારી ઈચ્છાઓ કે મારા અરમાનોનો ખ્યાલ કર્યો છે ખરો? મને કદી મારી રીતે જીવવા દીધી છે? અંગ્રેજી માધ્યમની શાળા તથા કોલેજમાં માત્ર તમારી જીદને કારણે જ મારે જવું પડ્યું. અત્યાર સુધી બધું મેં સહન કર્યું ને સ્વીકાર્યું. હવે મહેરબાની કરીને આ તમારું વૈભવી સુખ મારા પર ન લાદો. સુખનો એ આડંબર આ તમારા કુંડામાં વાવેલા કેક્ટસની જેમ મને વીંધી નાખે છે.
3: ઓહો, તું તો બહુ સરસ બોલવા લાગી છે ને નીરવની સાથે રહીને, ખરું? તે તું એની પરણવાની છે?
4: ના, અત્યારે તો કોઈ એવો વિચાર નથી. હમણાં તો ખૂબ કામ કરવું છે. અને હા, ભવિષ્યમાં પરણવાનો વિચાર આવે તો પરણીએ પણ ખરા.
3: તો એ આપણા ઘરમાં આવ્યો, અહીં સોફા પર બેઠો ને ચા પણ આપણા પ્યાલામાં. આ આપણા પરમ ધર્મી ઘર.
4: પરમ ધર્મી ઘર? મમ્મી, આપણે કેવા ને કેટલા પરમ ધર્મી છીએ એ તો આપણા આત્માને પૂછવાની જરૂર છે. ઘણી વાર તું ઘરમાં હોવા છતાં પણ સોનુ દ્વારા કેવડાવે છે કે બેન ઘરમાં નથી, આ આપણો પરમ ધર્મ. ને તમારા બેડરૂમના કબાટમાંની બાટલીઓ વિશે તો.
3: ચૂપ કહું છું, જા જા તારા રૂમમાં ચાલી જા કહું છું. મારે તારું ભાષણ નથી સાંભળવું.
4: કેમ, સત્ય બહુ કડવું લાગે છે ને? આ ક્લબોમાં અડધી રાત સુધી તમે શું કરો છો તે હું જાણું છું. આવું તો ઘણું બધું છે, ન બોલું એ જ ઠીક. બાકી નીરવ અહીં જરૂર આવશે. તને ન પોસાતું હોય તો મને કાઢી મૂકજે, હું જતી રહીશ. ગુડ નાઇટ.

0: सोनू सोनू जो तो जरा कौन से?
1: हाँ जो आओ आओ।
0: कौन से सोनू?
1: ए नीरव भाई छे।
0: ओ नीरव आओ बेस।
2: ओ तमे
3: तमे
0: नीरव आ मारा मम्मी अने मम्मी आ नीरव। नीरव चल अपने जाइए।
2: शैला तारे एनी साथी जवानू नथी।
0: कारण?
2: पूछ ने मारा भाषण वखते एने मारू केवू अपमान।
3: जो अपमान करवानो मारो कोई इरादो नहोतो। આજે તમારો આદર કરું છું પણ સત્ય હકીકત કહેતા હું નહીં ખચકાઉં।
2: પણ તમારે વચ્ચે આમ નહોતું બોલવું જોઈતું।
3: તમે જ લોકોને વાસ્તવિકતાનો ખ્યાલ આવે ને। જ્યાં સુધી તમે ચૂપડપટ્ટીની રૂબરૂ મુલાકાત ન લો ત્યાં સુધી એમના પ્રશ્નો શી રીતે સમજી શકો?
2: તું આવવાની સાથે દોસ્તી રાખી છે શૈલા?
0: એટલે તમે કહેવા શું માંગો છો? એ આપણી કહેવાતી ઉજળિયાત કોમનું નથી તેથી। પણ મમ્મી માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે।
3: હા શૈલા તારી વાત સાચી છે। બધાની જાતિ એક જ છે અને તે માનવ જાતિ અને ધર્મ પણ એક જ માનવતાનો।
2: જોયા મોટા માનવતાવાદી
3: તમે બધા શું છો એ સૌ કોઈ જાણે છે। તમારા તન ઉજળા અને મન મૈલા। અરે તન પણ ઉજળા નહીં હોય તમને લોકોને આત્મા જેવું કઈ હોય છે ખરું? જો હોય તો જરા પૂછી જોજો કે તે કેવો શુદ્ધ છે। બાકી અમારી વાત કરતા હો તો ચાલો ઝૂંપડપટ્ટીમાં તમને પ્રત્યક્ષ બતાવું કે તેમાંના કેટલા તો રોજ વહેલા ઉઠે છે, નાઈ ધુએ છે, સાદા સસ્તા પણ ધોઈ અને સુઘડ વસ્ત્રો પહેરે છે, અને તેઓ પૂજા પાઠ પણ કરે છે અને ઘરના બધા જ સભ્યો કાળી મજૂરી કરે છે। તમે બધા ગરીબોનું શોષણ કરી પૈસો ભેગો કર્યો એમાં તમારી સંસ્કારિતા આવી ગઈ। વાહ વૈભવ વિલાસ એ કઈ સંસ્કાર નથી। શૈલા આને તું ઘર કહેશ? આ ઘર ઘર નથી, સોનાનું પિંજર છે।
0: હા વર્ષોથી આ પિંજરમાં હું ગૂંગળાઉ છું। ઘણી વાર મારા રૂમની બારીમાંથી રાત્રિની રાત્રિઓ બહાર દેખાતા કાળા અંધકારને નિહાળું છું ને નિશાસા નાખું છું। મમ્મી લ્યો આ બંગડી ને આ બુટ્ટી, તમારો વૈભવ અહીં મૂકીને જાઉં છું।
2: જા ચાલી જા કહું છું, મારે કોઈની જરૂર નથી, ચાલી જા। હું અહીં ગુંગળાઉં છું વર્ષોથી, કદાચ યુગોથી। અમારા પ્રણયચંદ્રને ગ્રહણ લાગ્યું ને હંમેશની થઈ ગઈ કાજળ કાળી અમાસ રાત્રિ। ન કોઈ તારલો, ન કોઈ પ્રકાશ, આ કેક્ટસ બસ આમ જ જીવન પાંખડી છેદાતી જ રહી। પીડા, અશ્રુ, વેદના, યાતના, બધું જ
0: તમે આ બધું હું બોલો છો બેન?
2: બસ બરાબર આવો જ હતો એ આંખ નાક બધું જ પણ અત્યારે અરે રે ક્યાં હશે જો સાંભળ, આજથી લગભગ 25-એક વર્ષ પહેલા મારી કોલેજમાં સાથે ભણતા પરનાથના એક યુવક સાથે મેં છાનામાં લગ્ન કર્યા। પણ મારા નસીબમાં સુખ
4: ને મુરઝાયું।

0: પિતાજીએ ગમે ત્યાંથી મારી ભાળ કાઢી. તેઓ આવ્યા, મને હાથ ખેંચીને મોટરમાં બેસાડી. હું રડતી કકળતી જ રહી. તેઓ મને એમના કહેવાતા મોટા ઘરમાં પાછી લઈ આવ્યા. એ વખતનો જમાનો ને અમારું કહેવાતું ખાનદાન, વળી પિતાજીનો એ ભયાનક ચહેરો, ઓહ, આજે યાદ કરું છું ને. સોનુ, સોનુ, મને વધારે આઘાત તો એ લાગ્યો કે હું માં બનવાની હતી. ના સોનુ, મારી જીવહાનિ તો કરવી જ ન હતી. ને મેં ક્યાં પાપ કર્યું હતું? પણ માને શી રીતે કહું? માની અનુભવી નજર બધું પામી ગઈ હતી. સંતાનને જન્મ આપવાની મારી ઈચ્છા જાણી લઈ તેઓ યાત્રા કરવાને બહાને મને બહારગામ લઈ ગયા. ને ત્યાં મેં કૃપાળા દીકરાને જન્મ આપ્યો. પછી એને અનાથાશ્રમ લઈ ગયા. ત્યારે મેં છાતી ફાટરું દન કર્યું હતું. હજી શેલાના બાળપણનો આ ફોટો જોયો ને બધું તાજું થઈ ગયું. સોનું બધું તાજું થઈ ગયું. હા, મેં ભૂલાયું તો ક્યારે નહોતું. સોનું, મા મને પાછી ઘેર લઈ આવી. છ એક માસ પછી પિતાશ્રી મને શ્રીમંત બીજવર સાથે પડાવી દીધી. અરે ત્યારથી બસ આ કેક્ટસ
1: મારી
0: જિંદગીમાં એ જ ઉગ્યા છે ને.

0: જિંદગી માં ગુલાબ આવવા છે મારે, મારે હવે કેક્ટસ નહીં, કેક્ટસ નહીં.
1: આ કેક્ટસ

0: આપ સાંભળી રહ્યા હતા નાટક કેક્ટસ. ભાગ લેનાર કલાકારો હતા સુરભિ શાહ, હિના મહેતા, જયના વૈદ અને રમેશ ભટ્ટ. ગીત ગાન માલતી યાંગી, પાર્શ્વસંગીત પીજી સુરભિ, લેખિકા ભાનુમતી જાની, પ્રસ્તુત કરતા હતા ચંદ્રસેન નાવાણી. મિત્રો, આશા રાખીએ છીએ કે આ નાટક સાંભળવાની આપને મજા આવી હશે.
1: અને શ્રોતા મિત્રો, હવે ફરી મળવાના વાયદા સાથે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ. આપના અભિપ્રાયોની અમે રાહ જોઈશું આ સરનામે.
2: નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009.
1: ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

0: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર,
1: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. આપ સાંભળી રહ્યા છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીનું વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM પર.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થવા આવ્યો છે બપોરના 1:20. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. ગુજરાતના વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ આજે સાંજે સંરક્ષણ દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસના કર્મચારીઓને અસાધારણ બહાદુરીના કાર્યો માટે શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે.
1: इस अवसर पर राष्ट्रपति द्रौपदी मुर्मू सशस्त्र बलों, केंद्रीय सशस्त्र पुलिस बलों और राज्य तथा केंद्र शासित प्रदेशों के पुलिस कर्मियों को वीरता पुरस्कार प्रदान करेंगी. ये पुरस्कार असाधारण बहादुरी का प्रदर्शन करने वाले सैनिकों को दिए जाते हैं.

0: ये सम्मान देश की आतंकवाद, उग्रवाद और सीमावर्ती क्षेत्रों में चुनौतियों के खिलाफ निरंतर लड़ाई को भी दर्शाते हैं। साथ ही विमानन, समुद्री अभियानों और मानवीय मिशनों में दिखाई गई असाधारण बहादुरी को भी मान्यता दी जाती है। इससे पहले राष्ट्रपति ने इसी महीने की 8 तारीख को राष्ट्रपति भवन में रक्षा अलंकरण समारोह के पहले चरण में वीरता पुरस्कार प्रदान किए थे। समाचार कक्ष से वैष्णवी।
1: प्रधानमंत्री नरेन्द्र મોદીએ આજે આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરના દર્શન કર્યા. તેઓ ત્યાં ભારતીય સમુદાયને પણ મળ્યા હતા. શ્રી મોદી પીસ પાર્ક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ગઈકાલે તેમણે સેશેલ્સની સ્વતંત્રતાના 50 વર્ષ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય દિવસના સમારોહમાં હાજરી આપી હતી. શ્રી મોદી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા. તેમણે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસમાં નેતૃત્વ માટે સેશેલ્સનો સર્વોચ્ચ ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એવોર્ડ એનાયત કર્યો.

0: ના 50 વર્ષ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય દિવસના સમારોહમાં હાજરી આપી હતી. શ્રી મોદી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા. તેમણે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસમાં નેતૃત્વ માટે સેશેલ્સનો સર્વોચ્ચ ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી મોદીએ સેશેલ્સની રાષ્ટ્રીય સભામાં સંબોધન કરતા ભાર મૂક્યો કે સેશેલ્સ અને ભારત બંને એવી દુનિયા શોધે છે જ્યાં વિકાસ વધુ સમાવિષ્ટ હોય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે સંસદ ભવનમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને કર્ણાટકથી ઉપલા ગૃહમાં ફરીથી ચૂંટાયેલા શ્રી ખડગેને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ, આરોગ્યમંત્રી જેપી નડ્ડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ ગ્રીસના એથેન્સમાં એક ઉચ્ચસ્તરીય ભારતીય વેપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે ગ્રીસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે પ્રેઝન્ટેશન અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે. પ્રતિનિધિમંડળ એથેન્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે માળખાગત સુવિધાઓ, ડિજિટલાઇઝેશન અને સંરક્ષણ અને ખાદ્ય અને કૃષિ અંગે ભારતીય અને ગ્રીક ઉદ્યોગ નેતાઓ સાથે ચર્ચા કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે અત્યાર સુધીમાં 3 VGRCમાં 9,499 સમજૂતી કરાર MOU દ્વારા ગુજરાતમાં 13,30,000 કરોડ રૂપિયાનું રોકાણ વિવિધ ઉદ્યોગમાં આવ્યું છે. ગુજરાત આજે ભવિષ્યનું વૈશ્વિક પ્રવેશદ્વાર બન્યું હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ વિદેશના ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું. ગુજરાત સરકાર હંમેશા રોકાણકારોને મદદ કરવા તેમની પડખે ઊભી હોવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું.
1: આપ આપકે સપને લેકે ગુજરાત આઈએ ઓર ગુજરાત કી એક ખાસિયત હૈ યહાં અલગ અલગ રાજ્ય સે કઈ લોગ આયે હોંગે હમ જો બોલતે હૈ વો કરતે હૈ પિછલે કઈ સાલો કા ટ્રેક રેકોર્ડ ઉઠા કે દેખ લીજીએ હમ દેને મે પહેલે 2-5% શાયદ કમ હો સકતે હૈ દૂસરે રાજ્યો સે લેકિન યે એક એસા રાજ્ય હૈ યહાં પે 1 રૂપે રોકોગે તો વો આપકી આને વાલી પીઢી કે લિયે વો ઇન્વેસ્ટમેન્ટ હમેશા સેફ રહેગા ઓર આપકા રોકા હુઆ 1 રૂપિયા જો હોગા ઉસકા રિટર્ન ભી સબસે જ્યાદા અગર દેખોગે તો ગુજરાત મે મિલેગા ઓર હમ જો કહેંગે વો ટાઈમલી મિલેગા અગર સાલો તક આપકે ઇન્સેન્ટિવ્સ કઈ ઓર જાઓગે ઓર ધક્કે ખાને પડેંગે તો ઉસકા વ્યાજ ગિનોગે તો હમ લોગ ડબલ દે રહે હોંગે તો હમ આપ સબકો ખાસ તોર પે મેરે ટીમ ગુજરાત કી ઓર સે મેં આપ સબકા યહાં સ્વાગત કરતા હું.
0: પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાની વિષયવસ્તુ હેઠળ યોજાયેલી આ પરિષદમાં ગૃહ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ યાત્રાના પ્રારંભ અગાઉ સુરક્ષા વ્યવસ્થા, કાફલાની ગતિવિધિ અને તમામ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આજે સંપૂર્ણ પાયે ડ્રાય ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનમાં કથિત નાણાકીય ગેરરીતિઓની અદાલતના નિરીક્ષણ હેઠળ તપાસ અને ફોરેન્સિક ઓડિટની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો. ન્યાયાધીશ MM સુંદરેશ અને ન્યાયાધીશ શીલ નાગોની બેન્ચે આ તાકીદ પર સવાલ ઉઠાવ્યા હતા અને ઉનાળાના વેકેશન બાદ અદાલત ફરી ખુલ્યા બાદ અરજીને સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પશ્ચિમ એશિયાની ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં સવારથી જ વધઘટનો માહોલ સર્જાયો હતો. પ્રારંભિક વધારા બાદ શેરબજારમાં ધીમે ધીમે ઘટાડો થયો હતો અને બપોરના સત્ર બાદ ઘટાડાનું વલણ યથાવત.

0: રહ્યું હતું. સેન્સેક્સમાં 200 અને નિફ્ટીમાં 45 કરતાં વધુ અંકોનો કડાકો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં મતદારોને ઘરે ઘરે જઈને ચૂંટણી ગણતરી ફોર્મનું વિતરણ આવતીકાલથી શરૂ થશે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી અશોક કુમારે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બૂથ લેવલ ઓફિસર્સ આવતીકાલથી આવતા મહિનાની 29મી તારીખ સુધી દરેક ઘરની મુલાકાત લઈને ગણતરી ફોર્મનું વિતરણ કરશે અને પાત્ર મતદારો પાસેથી યોગ્ય રીતે ભરેલી અરજીઓ એકત્રિત કરશે. ઓડિશામાં આજે સવારથી જ જગન્નાથ મંદિરમાં પવિત્ર દેવ સ્નાન યાત્રામાં સેંકડો ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના સ્નાન ઉત્સવની પરંપરાગત ઉજવણીમાં ભાગ લેવા ભક્તજનોનું ઘોડાપુર જગન્નાથપુરીમાં ઉમટ્યું છે. શોભાયાત્રા દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર, શંખ અને ભક્તિ સંગીત વચ્ચે મંદિરના પવિત્ર સુવર્ણ કુવામાંથી ખેંચાયેલા 108 ઘડાથી પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે. દેવ સ્નાન પૂર્ણિમાના શુભ પ્રસંગે યોજાનારી આ વાર્ષિક ધાર્મિક વિધિ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાનો એક મહત્વપૂર્ણ પ્રારંભ દર્શાવે છે. પાકિસ્તાને કરાંચીમાં સિંધ રેન્જર્સના મુખ્યાલય પર હુમલા બાદ 28 અને 29 જૂનની મધ્યરાત્રિએ અફઘાન સરહદ પર હવાઈ હુમલા કરીને 25 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે. માહિતી મંત્રી અતાઉલ્લા તરારે તેની પુષ્ટિ કરી છે. પાકિસ્તાની સેનાની મીડિયા અને જનસંપર્ક શાખા ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના રાવલપિંડીના મુખ્યાલયે જણાવ્યું કે આ સફળતા ગુપ્તચર આધારિત અભિયાનમાં મળી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. ગુજરાતના વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, 96.7 FM દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ હવે આપ સાંભળશો.
2: તભી તો જો કરના ચાહતે હૈ વો કરતે હૈ, કભી દિલ કે સુનતે હૈ કભી દિમાગ કે સુનતે હૈ. હમારે એક ઓર સાથી કહેતે કે આજ કે ઇસ કાર્યક્રમ મેં દિલ કી બાતે હોને વાલી હૈ. કૈસી ભી પરિસ્થિતિ હો, હમેં અપને દિલ કી હી સુનની ચાહીએ, પર કૈસે? દિલ કુછ કહેતા હૈ, દિમાગ કુછ કહેતા હૈ, ઓર ઇન સબ કી કસમકશ મેં કભી કભી હમ ઉલજ કે રહ જાતે હૈ. ચલે દિલ કી દુનિયા કો બરબાદ કરકે ભૂલે સે મોહબ્બત કર, ઇસ તરહ સે ઉન્હોને ગાનો કે લાઇન્સ બતાઈ હૈ, અપને પસંદીદા ગાનો કે બારે મેં બતાયા હૈ. દેખતે હૈ ઉનકે ગીત આજ કે ઇસ કાર્યક્રમ મેં શામિલ હો રહે હૈ યા નહીં. વહીં હમારે એક ઓર સાથી કહે રહે હૈ કે કભી કભી ઇન્સાન દિલ ઓર દિમાગ કે બીચ ઇસ તરહ સે ઉલજ જાતા હૈ કે ક્યા કરે ઓર ક્યા ના કરે, લેકિન ઇન્સાન કો કિસી કો નુકસાન પહોંચા કર કોઈ કામ નહીં કરના ચાહીએ, ઉસ સમય દિલ કી આવાઝ હી સુનની ચાહીએ. બિલકુલ સહી બાત આપને કહી, ઓર હમારા દિલ કહે રહા હૈ કે ક્યું ના આપકો એક સંદેશ સુના દે.
3: सुनिए,
4: कहिए,
5: सुनिए एक खुशखबरी,
4: कहिए ना,
5: आ गया है मौका सखियों को अपनी बात कहने का. सखियां फोन पर हमसे बताएं अपने दिल की बात और फरमाइश करें अपने पसंदीदा गानों की. सखियों के लिए सखियों द्वारा प्रस्तुत किया जाने वाला आप सबका पसंदीदा कार्यक्रम हेलो सहेली. इस कार्यक्रम की रिकॉर्डिंग होगी प्रत्येक मंगलवार को दिन में 11 बजे से 12 बजे के बीच. हेलो सहेली कार्यक्रम का प्रसारण होगा प्रत्येक शुक्रवार को दिन में 3 बजे से सिर्फ विविध भारती पर.
4: शुक्रिया, शुक्रिया.
5: रिकॉर्डिंग के लिए नोट कर लीजिए हमारा टेलीफोन नंबर 02240024662. तो उठाइए अपना टेलीफोन और कहिए हेलो सहेली और बताइए अपने दिल की बात, सुनिए अपने पसंद के गाने.
2: तो अपने दिल की सुनिए और कल ही लगाइए फोन हेलो सहेली में. लेकिन फिलहाल आप सुन रहे हैं कार्यक्रम सुरीला सफर. तो आपको सुनवाते हैं कार्यक्रम का अगला गीत. इस गीत को हमने बहुत से लोगों की लिस्ट में देखा है और हमारी लिस्ट में भी पहले से शामिल था. तो हमें ये बताइए कि कौन सी फिल्म का ये गीत है और इसमें आवाज़ के

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી મધ્ય ગુજરાતની બે દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતો તથા ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં આ પરિષદનું ઉદઘાટન કરાયું. ઉદઘાટન સત્રને સંબોધતા કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં વીજ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે મજબૂત આયોજનના કારણે ભારતે આ ઉનાળામાં 271 ગીગાવોટની વિક્રમજનક ટોચની વીજ માંગને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે કહ્યું કે દેશની વીજ ઉત્પાદન ક્ષમતાનું નોંધપાત્ર રીતે વિસ્તરણ થયું છે. શ્રી ખટ્ટરે ઉમેર્યું કે ડેટા સેન્સર્સ, ઇલેક્ટ્રિક વાહનો અને કૃત્રિમ બુદ્ધિમત્તાના વિસ્તરણ દ્વારા 300 ગીગાવોટ સુધીની ભવિષ્યની માંગને પહોંચી વળવા ભવિષ્યલક્ષી તૈયારીઓ પહેલેથી જ કરવામાં આવી છે. તેમણે 50 ગીગાવોટથી વધુ સ્થાપિત ક્ષમતા સાથે નવીનીકરણીય ઉર્જામાં રાષ્ટ્રનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી હતી.
1: हाल की जो भू राजनीतिक घटनाएं हुई है, खास करके हम पश्चिमी एशिया की जो घटनाएं देखते हैं, उन घटनाओं के कारण से भी हमारी ऊर्जा सुरक्षा, उसमें भी हमने बरकरार उसको मजबूत बनाकर रखा है. हमारी आर्थिक स्थिरता ये भी बनी रही है. कहीं भी किसी प्रकार की जो शंकाएं जाहिर की जा रही थी कि बहुत देशों में बहुत सी घटनाएं हुई, बहुत से उतार चढ़ाव आए, लेकिन भारत वर्ष की हमारी स्थिरता ये हमने मजबूत बनाकर रखा.
0: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ અને એમએસએમઈને રાજ્યની નવી ઔદ્યોગિક નીતિનો મહત્તમ લાભ લેવા અપીલ કરી. દરમિયાન અમદાવાદ અને ખેડા સહિત 5 જિલ્લાઓ માટે 8 નવા સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની જાહેરાત કરવામાં આવી. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીએમ ઈ બસ સેવા પહેલ હેઠળ વડોદરામાં 30 એરકન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી હતી. તમામ મહાનુભાવોએ વાયબ્રન્ટ ગુજરાત વેપાર પ્રદર્શનનું ઉદઘાટન કર્યું, જેમાં પ્રાદેશિક એમએસએમઈ અને અદ્યતન ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ દર્શાવતા 150થી વધુ સ્ટોલ છે. વડોદરાની વીજીઆરસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્ય સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા ઇન્ડેક્સ્ડ બીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરાયું. ગત 2 મેએ સુરતમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પરિષદમાં માત્ર 11 જ દિવસમાં 350 કંપનીને વાયબ્રન્ટ ખાતે જોડવા બદલ સંસ્થાને આ પ્રમાણપત્ર અપાયું છે.

0: દેશમાં રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે ત્યારે રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગાએ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવ્યા. પોલિયો કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 260 બૂથ શરૂ કરવામાં આવ્યા હોવાનું વ્યારા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર અનિશા ગામિતે જણાવ્યું હતું.
1: આંગણવાડી સેન્ટર પર બીજા 7 ટ્રાન્ઝિટ ટીમ તરીકે રેલવે સ્ટેશન, નેશન નાકા, નવું બસ સ્ટેશન, જૂનું બસ સ્ટેશન, ઉનાઈ નાકા, જનક હોસ્પિટલ, સ્ટેશન રોડ પાસે ત્યાં ટ્રાન્ઝિટ ટીમ તરીકે દોર જવર કરતા બાળકોને આવરી લેવામાં આવશે. બાકીના જે હાઉસ બાળકો છે એ આપણે આંગણવાડી સેન્ટર ખાતે ત્યાંથી પોલિયો પીવડાવવામાં આવશે. આશરે અર્બન વ્યારા ખાતે 2000 બાળકોનું પોલિયો પીવડાવવામાં આવશે. આજના દિવસે ટોટલ બધા બુથ પર આપણે પોલિયો પીવડાવવામાં આવશે. કાલથી હાઉસ ટુ હાઉસ જઈને જે બાળકોનો પોલિયો બાકી છે એ લોકોને ઘરે ઘરે જઈને ત્યાં એ લોકોને પોલિયો પીવડાવીને ટોટલ કામગીરી આવરી લેવામાં આવશે અને બધા બાળકોને પોલિયો પીવડાઈ જાય એ રીતેની કામગીરી કરવામાં આવશે.
0: દરમિયાન સાબરકાંઠા જિલ્લાના દેરોલમાં તિરુપતિ ઋષિભવન ખાતે વિશેષ રસીકરણ કેમ્પનું આયોજન કરાયું. આ અભિયાન અંતર્ગત તિરુપતિ ઋષિભવન પરિસરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોના બાળકો તેમજ ત્યાં આવતા તમામ પ્રવાસીઓના બાળકોને પણ સ્થળ પર જ રસી આપી સુરક્ષિત કરાયા. જ્યારે ખેડા જિલ્લામાં પ્રથમ જ દિવસે પોલિયો રસીકરણની 92.57% કામગીરી પૂર્ણ થઈ છે. રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા જળસંગ્રહ શક્તિની ક્ષમતામાં આ વર્ષે 20,789 લાખ ઘનફૂટનો વધારો નોંધાયો છે. ગત 8 વર્ષમાં જળસંગ્રહ શક્તિની ક્ષમતામાં કુલ 1,38,000થી વધુ ઘનફૂટનો વધારો થયો છે. જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં મે મહિના સુધીમાં કુલ 13,315 કામ પૂર્ણ કરાયા છે. આ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે મુખ્યત્વે તળાવો ઊંડા કરવાના 2,450 કામો, ચેકડેમ ડિસલ્ટિંગના 3,661 કામ તથા ચેકડેમ સમારકામના 1,160 કામ કરાયા છે. રાજ્યમાં પરણિતાઓ આજે વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી રહી છે. નવસારી જિલ્લામાં રહેતી મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખી વૈવાહિક જીવન અને અખંડ સૌભાગ્ય માટે વડના વૃક્ષની પૂજા કરી હતી. સુરેન્દ્રનગરના વઢવાણમાં પ્રખર કર્મકાંડી દ્વારા મહિલાઓને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરાવી હતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મહિલાઓ પૂજાની થાળી લઈને દરબારગઢ ખાતે આવેલા 50 વર્ષ જૂના પવિત્ર વડના વૃક્ષની પૂજા કરી હતી. નસવાડીમાં 5 દાયકા કરતાં વધુ સમયથી આ ધાર્મિક પરંપરા જળવાઈ રહી હોવાનું મહારાજ મહેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. આવો સાંભળીએ ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ મુકેશના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે. સંગીત અને શબ્દો છે અવિનાશ વ્યાસના.

0: રમેશ ગુપ્તા દ્વારા લખાયેલું મુકેશના સ્વરમાં ગવાયેલું ગીત આપે સાંભળ્યું. ગુજરાતી ગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પર.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આગળ સાંભળીએ મનહર ઉદાસના સ્વરમાં પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીતબદ્ધ કરેલું અને બરકત વિરાણી બેફામ દ્વારા લખાયેલું આ ગીત.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. સાંભળતા રહો દેશની સુરીલી ધડકન 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, 5 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સરગમ. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ઇશ્ક ફિલ્મનું ગીત. કુમાર સાનુ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને કવિતા કૃષ્ણમૂર્તિનો સ્વર. સંગીત અનુ મલિકનું. બોલ છે રાહત ઇન્દોરીના.

કાર્યક્રમમાં હવે સાંભળીએ મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી ફિલ્મનું ગીત. સ્વર છે ઉદિત નારાયણ અને અનુરાધા પડવાલનો. ગીતકાર દેવ કોહલી.

0: मिस्टर एंड मिसेस खिलाड़ी।
1: સાંભળ્યા હવે સરગમ કાર્યક્રમમાં રાજા ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિક ઉદિત નારાયણનો સ્વર છે, સંગીત નદીમ શ્રવણનું, બોલ છે સમીરના.

કાર્યક્રમમાં હવે સાંભળીએ બીવી નંબર વન ફિલ્મનું ગીત અભિજીત પૂર્ણિમાનો સ્વર, સંગીતકાર અનુ મલિક, ગીતકાર દેવ કોહલી.

શ્રોતા મિત્રો, આ સાથે જ સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે સમય થયો છે 5:30 પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ અમી કોટેચાના સ્વરમાં, ગીત સાથે સ્વર છે સુલી કાપડિયાનો, રચના તુષાર શુક્લની.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
1: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

સુરીલી સાંજ કાર્યક્રમમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મનહર મોદીની રચના. સ્વર હતો કમલ ત્રિવેદી અને નિશા ઉપાધ્યાયનો. હવે સાંભળીએ શુભા જોશીના કંઠે ગીત, માધવ રામાનુજની રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુરીલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. તો સમય થઈ ગયો છે 6 વાગ્યાનો. સાંભળીએ કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમમાં પહેલું ગીત ધ ટ્રેઇન ફિલ્મનું મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીત આર ડી બર્મનનું, બોલ આનંદ બક્ષીના.

0: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન
1: સાંભળીએ કટી પતંગ ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં સંગીત રાહુલ દેવબર્મનનું બોલ આનંદ પક્ષીના

સાંભળીએ હવે યાદો કી બારાત ફિલ્મનું ગીત આશા ભોસલે મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીત રાહુલ દેવ બર્મનનું.

સુરીલા સફર કાર્યક્રમમાં હવે સાંભળીએ કભી કભી ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. કિશોર કુમારનું સંગીત સ્વર પણ છે કિશોર કુમારનો અને બોલ સાહિર લુધિયાનવીના.

કાર્યક્રમમાં હવે સાંભળીએ કન્યાદાન ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં. સંગીત શંકર જયકિશનનું, બોલ છે નીરજના.

સાંભળીએ હવે શરાબી ફિલ્મનું ગીત. કિશોર કુમાર, આશા ભોસલેના સ્વરમાં બપ્પી લહેરીનું સંગીત, બોલ છે અંજાન અને પ્રકાશ મહેરાના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ધ ગ્રેટ ગેમ્બલર ફિલ્મનું ગીત અમિતાભ બચ્ચન, આશા ભોસલે, શરદ કુમારના સ્વરમાં. સંગીત હતું રાહુલ દેવ બર્મનનું, બોલ આનંદ બક્ષીના. સાંભળીએ હવે શોર ફિલ્મનું ગીત લતા મંગેશકર, મુકેશ અને સાથીદારોના સ્વરમાં. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, બોલ છે સંતોષ આનંદના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અભિમાન ફિલ્મનું ગીત લતા મંગેશકર મોહમ્મદ રફીના સ્વરમાં. બોલ હતા મજરૂ સુલતાનપુરીના. આ સાથે જ સુરીલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી. और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.

0: વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં નવી 8 જીઆઈડીસીની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. વડોદરામાં આજથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં આ પરિષદનું ઉદ્ઘાટન કરાયું. ઉદ્ઘાટન સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔદ્યોગિક ક્ષેત્રમાં મધ્ય ગુજરાતના યોગદાન પર ભાર મૂક્યો.
1: મહેસાણા, રાજકોટ, સુરત એમ 3 રિજિયનલ વાયબ્રન્ટ કોન્ફરન્સની સફળતા પછી આજે મધ્ય ગુજરાત પ્રદેશના 10 જિલ્લાઓની આ 4th વીજીઆરસી યોજાઈ રહી છે. અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 એમઓયુ દ્વારા 13,30,000 કરોડનું રોકાણ રાજ્યના વિવિધ ઉદ્યોગોમાં આવ્યું છે.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં વીજ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધ્ય ગુજરાતના વિકાસ માટે સરકારના આગામી આયોજન અંગે જાણકારી આપી.
2: हमने सेंट्रल गुजरात इकोनॉमिक मास्टर प्लान बनाया है. अगले 20 सालों का ब्लूप्रिंट पूरी तरह से तैयार हो चुका है. हम छोटा उदयपुर को इंडियाज नेक्स्ट स्पोर्ट्स इक्विपमेंट हब बनाने के लिए आगे बढ़ रहे हैं. वडोदरा को देश का सबसे बड़ा ब्लू इकोनॉमी हब बनाने के लिए आगे बढ़ रहे हैं.
0: આ પરિષદમાં આજે મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરારો કરાયા, જેનાથી રાજ્યમાં 1,200થી વધુ નવી રોજગારીની તક ઊભી થશે. મુખ્ય રોકાણોમાં જીએસએફસી દ્વારા પેટ્રોકેમિકલ્સના વિસ્તરણ માટે 4,475 કરોડ રૂપિયા અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ માટે 2,000 કરોડ રૂપિયાના રોકાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમએસએમઈ ક્ષેત્રે ડિજિટલ વિસ્તાર અને એઆઈને વેગ આપવા માટે આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા 8 નવી જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી છે. વડોદરામાં યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લાના 3,611 એકર વિસ્તારમાં સ્માર્ટ ઔદ્યોગિક વસાહતો કાર્યરત થશે, જેમાં ખેડાના મહીજ, સરખેજ, અંગાડી અને મહીસા, અમદાવાદના માંડલ, પંચમહાલના નદીસર, છોટાઉદેપુરના ઉંડવા તથા ભાવનગરના મોણપુર ખાતે નવી જીઆઈડીસી બનશે. ગુજરાત વિધાનસભા ખાતે આજે ગુજરાત અને હરિયાણા વિધાનસભાની અરજી સમિતિની સંયુક્ત બેઠક યોજાઈ. બેઠકમાં બંને રાજ્યોની સમિતિઓ વચ્ચે લોકતાંત્રિક પરંપરાઓ, સંસદીય કાર્યપ્રણાલી અને પ્રજાના પ્રશ્નોના પારદર્શક નિવારણ અંગે સકારાત્મક ચર્ચા વિચારણા અને અનુભવોનું આદાન પ્રદાન કરાયું. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે આ સમિતિ જનતાના અવાજને સીધો જ વિધાનસભા સુધી પહોંચાડવાનું અને નાગરિકોની સમસ્યાઓ તેમજ ફરિયાદો સાંભળી તેના નિવારણ માટે નક્કર પગલાં ઉઠાવવાનું સશક્ત માધ્યમ છે. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની તપાસમાં આરોપીઓ ફોરેક્સ ટ્રેડિંગમાં નફો કમાવવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર નેટવર્ક નેપાળના કાઠમંડુથી ચલાવતા હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
3: આજરોજ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચો આપી તેમની પાસેથી આશરે 2,30,00,000 જેટલી રકમ પડાવી લેવામાં આવેલી હતી અને આ સમગ્ર નેટવર્ક નેપાળ કાઠમંડુ ખાતેથી ચલાવવામાં આવતું હતું. ભારતના 31 જેટલા ગુનાઓનો હાલ પ્રાથમિક તબક્કે ભેદ ઉકેલાયેલ છે, જેમાં આશરે 15 કરોડ જેવી રકમ આ લોકોએ મેળવી લીધેલ હતી.
0: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે જળયાત્રાથી અષાઢી બીજની ઉજવણીના વિવિધ ધાર્મિક ઉત્સવોનો પ્રારંભ થયો છે. ભગવાન જગન્નાથજી મંદિરથી સાબરમતી નદીના ભૂદરના આરા સુધી જય રણછોડના નાદ સાથે યાત્રાની શરૂઆત થઈ હતી. સાબરમતી નદીના ભૂદરના આરે ગંગાપૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો દ્વારા બોટ મારફતે નદી વચ્ચે જઈ 108 પવિત્ર કળશમાં જળ ભરવામાં આવ્યું. મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો ષોડોપચાર પૂજાવિધિ સાથે જળાભિષેક કરવામાં આવ્યો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ભગવાનો જણાવ્યું.

0: કર્યો હતો. પાટણના આનંદ સરોવર નજીક આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભવ્ય જળયાત્રા નીકળી અને શહેરના વિવિધ માર્ગો પર ફરીને જગદીશ મંદિર પહોંચી હતી. સુરત જિલ્લાની શાળાઓ માટે ચોમાસા પૂર્વે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ શાળાઓમાં આવેલા જર્જરિત વર્ગખંડો કે ભયજનક ભાગોને તોડી પાડવામાં આવે. ભારે વરસાદની સ્થિતિમાં જ્યાં સુધી દરેક વિદ્યાર્થી સુરક્ષિત ઘરે ન પહોંચે ત્યાં સુધી દરેક શિક્ષકોએ શાળામાં જ હાજર રહેવું પડશે. આ ઉપરાંત નિયમિત સફાઈ અને ગટર લાઇનની ચકાસણી તેમજ શાળા પરિસરમાં જોખમી વૃક્ષો દૂર કરવા અને વીજળીના ખુલ્લા વાયરોનું સમારકામ કરાવવા જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું.
1: શાળાની અંદર કોઈ પણ ભાગ જર્જરિત હોય તો તેનાથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનું, તેને કોર્ડન કરવાનું. આ ઉપરાંત કોઈ પણ વૃક્ષો છે તો તેની ડાળીઓ નમેલી હોય તો તેને કપાવવા માટેની પણ કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકનું વાયરિંગ જે છે જેથી કરીને કોઈ પણ શોર્ટ સર્કિટ ન થાય, અથવા તો MCB સ્વિચની પણ એ બાબતની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી લેવી જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક બાબતે પણ કોઈ તકલીફ ન પડે. જો વધુ વરસાદ પડે એવા સંજોગોમાં આચાર્યશ્રી દ્વારા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને રજા જાહેર કરવા માટેની પણ સત્તા આપવામાં આવી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને મારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત આજે રાજકોટ શહેરમાં 196,200 જેટલા 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસી પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં રસીકરણના પ્રથમ દિવસે 148,000, જ્યારે બોટાદ જિલ્લામાં 89,034 બાળકોના લક્ષ્યાંક સામે 77,253 બાળકોને પોલિયોની રસી પીવડાવી નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે જિલ્લાના કુલ 25,973 બાળકોને પોલિયોની રસી પીવડાવી જિલ્લા આરોગ્ય વિભાગે 91.93% લક્ષ્યાંક હાંસલ કર્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 2 જુલાઈથી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
2: आने वाला अगले 7 दिन के लिए मतलब 29 जून से लेकर 5 जुलाई तक, इसमें आज कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना दिया गया है गुजरात रीजन में, और इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना सौराष्ट्र कच्छ में दिया गया है. 2 जुलाई हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में. 3 से 5 जुलाई हेवी टू वेरी हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में दिया गया है. दक्षिण गुजरात की जो जिला है मेनली, इसके लिए दिया गया है.
0: આ દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના 17 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે, જેમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થ દેશ વિદેશના યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે પ્રથમ પસંદગીનું તીર્થસ્થાન બન્યું છે. તેના કારણે મંદિરને ટોચની એક સંસ્થા દ્વારા બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશનનો પુરસ્કાર એનાયત કરાયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના 3 દિવસની રજામાં 1.5 લાખ અને પુરૂષોત્તમ મહિનાના અંતિમ સપ્તાહમાં 3,75,000 ભાવિકોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. બોટાદ શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આજ સવારથી શરૂ કરવામાં આવેલા ઝુંબેશમાં સાંજ સુધીમાં 400 જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બોટાદ શહેરમાં ઘણા સમયથી માર્ગ પર બંને તરફ ગેરકાયદેસર ઉટલા સહિતના દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા વ્યાપક બની હતી. રાજકોટના પ્રતિભાશાળી ખેલાડી દેવ્યાનીબા ઝાલાએ 65મી નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તાજેતરમાં ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાયેલી આ સ્પર્ધાની 400 મીટર દોડમાં 53.26 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી. આ સાથે જ તેઓ જાપાનના નાગોયા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થયા છે. ઉપરાંત આ સિદ્ધિ મેળવનારા તેઓ રાજ્યના એકમાત્ર એથ્લેટ બન્યા છે. ખેડા જિલ્લાના નડિયાદમાં આજે નવા આધાર સેવા કેન્દ્ર સાંસદ દેવુસિંહ ચૌહાણે ઉદ્ઘાટન કર્યું. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખેડામાં નવા આધાર સેવા કેન્દ્ર સાથે નાગરિક કેન્દ્રીય સેવાઓનો વિસ્તાર કર્યો છે, જેમાં 5 થી 17 વર્ષની વયના બાળકો માટે વિનામૂલ્યે બાયોમેટ્રિક અપડેટ, ડેમોગ્રાફિક સુધારા અને સ્થળ પર જ ફરિયાદોના નિવારણની સુવિધા મળશે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં નવી 8 GIDCની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: ગુણવત્તાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: जयमाला कार्यक्रम में लीजिए सुनिए नदीम श्रवण के संगीत निर्देशन में समीर कलिका गीत, आवाजें अलका याग्निक और कुमार सानू की फिल्म का नाम रंग.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મક

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, જાણી લઈએ આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 8 વાગે આપ સાંભળશો કાર્યક્રમ હવામહલ. 8:15 ચિત્રલો ગાને નયે જમાને કે. 9 વાગે આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગે છાયા ગીત. 10:30 ઢલતી જાહેરાત. તો આ હતા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. સાંભળીએ હવે હેલ્લારો ફિલ્મનું ગીત, ઐશ્વર્યા મજુમદાર અને મુરા લાલાનો સ્વર. બોલ છે સૌમ્ય જોશીના, સંગીત મેહુલ સુરતીનું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હેલ્લારો ફિલ્મનું ગીત. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સના તેમના પ્રવાસથી બંને દેશની મિત્રતા ગાઢ બનશે. યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે કરાર. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી. વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. હોર્મુઝ સામુદ્ર ધુણીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ. અને ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને

0: આવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશલ્સનો તેમનો પ્રવાસ ઘણો સાર્થક રહ્યો છે અને તેનાથી ભારત સેશલ્સ મિત્રતા ગાઢ બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ગત 50 વર્ષમાં બંને દેશ વચ્ચેના સંબંધ ઊંડા વિશ્વાસ અને પરસ્પર વિકાસ પર આધારિત રહ્યા છે. આગામી 50 વર્ષમાં આ સંબંધને નવીનતા, સ્થિરતા અને પરસ્પર સમૃદ્ધિથી વ્યાખ્યાયિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશેલ્સનો 3 દિવસનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ભારત પરત આવી રહ્યા છે. પ્રવાસના છેલ્લા દિવસે શ્રી મોદીએ વિક્ટોરિયામાં આવેલા નવશક્તિ વિનયગર મંદિરમાં દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી હતી. તેમણે ત્યાં રહેતા ભારતીય પ્રવાસીઓ સાથે પણ મુલાકાત કરી હતી. બાદમાં પ્રધાનમંત્રીએ પીસ પાર્કમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
1: प्रधानमंत्री नरेंद्र मोदी की सेशेल्स की 3 दिवसीय यात्रा दोनों देशों के संबंधों को नई गति देने वाली रही. इस यात्रा के दौरान श्री मोदी ने सेशेल्स के राष्ट्रपति डॉक्टर पैट्रिक हरमेनी के साथ द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं पर विस्तार से चर्चा की. दोनों नेताओं ने स्वास्थ्य, शिक्षा, समता निर्माण, समुद्री सुरक्षा और रक्षा जैसे क्षेत्रों में सहयोग को और बढ़ावा देने पर सहमति जताई. साथ ही हिंद महासागर क्षेत्र में अवैध मछली पकड़ने, मादक पदार्थों की तस्करी और समुद्री डकैती जैसी चुनौतियों पर विचार विमर्श किया. यात्रा के दौरान यूपीआई, स्वास्थ्य, कृषि, नौवहन, अंतरिक्ष सहयोग, प्रत्यर्पण और लाइन ऑफ क्रेडिट से जुड़े कई समझौता ज्ञापनों का आदान प्रदान हुआ. इसके साथ ही प्रधानमंत्री मोदी को पर्यावरण संरक्षण और सतत विकास में उनके योगदान के लिए गार्जियन ऑफ द ब्लू होराइजन्स से भी सम्मानित किया गया. यह पर्यावरण संरक्षण और सतत विकास के क्षेत्र में सेशेल्स का सर्वोच्च सम्मान है. इसके साथ ही प्रधानमंत्री मोदी ने कल सेशेल्स की नेशनल असेंबली के विशेष सत्र को भी संबोधित किया और ऐसा करने वाले पहले भारतीय प्रधानमंत्री बने. विशाल और विष्णु के साथ अंकित कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: હરિયાણા અને રાજસ્થાન સરકારે નવી દિલ્હીમાં યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આ કરારથી બંને રાજ્યમાં અંદાજે 3 દાયકાથી ચાલતી આવતી જળ સમસ્યાનું નિવારણ થયું છે. તેમણે કહ્યું, આ કરાર હેઠળ જુલાઈથી ઓક્ટોબર સુધી યમુના નહેરથી રાજસ્થાનને 3 ભૂગર્ભ પાઇપલાઇન્સથી અંદાજે 58 કરોડ ઘન મીટર પાણીનો પુરવઠો અપાશે. દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું હતું કે આ કરાર હેઠળ ચોમાસામાં રાજસ્થાનના ભાગનું પાણી ભૂગર્ભ પાઇપલાઇનથી હથની કુંડ બૈરાજથી અપાશે.
2: इस परियोजना के अंतर्गत हथनी कुंड बैराज से पश्चिमी यमुना शहर के माध्यम से भूमिगत पाइपलाइन द्वारा मानसून के दौरान राजस्थान को उसके हिस्से का जल उपलब्ध कराया जाएगा, जिससे चुरू, सीकर, झुंझुनू तथा राजस्थान के अन्य जल संकटग्रस्त क्षेत्रों को पेयजल की आवश्यकता की दीर्घकालिक पूर्ति सुनिश्चित होगी.
0: ગુજરાતના વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાત ક્ષેત્રની 2 દિવસની વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે ઔદ્યોગિક વિકાસને ગતિ આપવામાં ઉર્જા ક્ષેત્રની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે વ્યવસ્થિત યોજનાના કારણે ભારતે આ ઉનાળામાં 271 ગીગાવોટની વિક્રમી વીજ માંગને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. શ્રી લાલે 50 ગીગાવોટથી વધુની સ્થાપિત ક્ષમતા સાથે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા પણ કરી હતી.
3: રિજનલ કોન્ફરન્સ કેવલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કી તૈયારી હી નહીં હૈ, બલ્કે યે એક એસી શાસન વ્યવસ્થા કા ઉદાહરણ હૈ જો સુનતી ભી હૈ, સંવાદ કરતી હૈ, પરિણામ દેતી હૈ ઓર ઉદ્યોગો, એમએસએમઈસ, સ્ટાર્ટઅપ્સ ઓર સ્થાનીય ઉદ્યમીઓ કે સાથ સીધે સીધે સંવાદ. ઓર ગુજરાત સરકાર યે સુનિશ્ચિત ભી કર રહી હૈ કે પોલિસી મેકિંગ અધિક સહભાગી હો, ઇમ્પ્લીમેન્ટેશન અધિક તેઝ હો ઓર વિકાસ લાભ રાજ્ય કે હર ક્ષેત્ર તક પહોંચે. મુજે વિશ્વાસ હૈ કે ઇસ પ્રકાર કે સંવાદો કે માધ્યમ સે વિચાર, સાંજેદારિયાં ઓર નિવેશ કે અવસર જનવરી 2027 મે હોને વાલે ગાંધીનગર મે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કા ઉસકો ઓર અધિક સફળ બનાને કા એક કારણ બનેંગે.
0: વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં આજે મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા હતા. તેના થકી ગુજરાતમાં 1,210થી વધુ નવી રોજગારીનું સર્જન થશે. મુખ્ય રોકાણોમાં જીએસએફસી દ્વારા પેટ્રો રસાયણના વિસ્તરણ માટે 4,475 કરોડ અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા ઇજનેરી પરિયોજના માટે 2,000 કરોડ રૂપિયાના રોકાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૂક્ષ્મ, લઘુ અને

મધ્યમ ઉદ્યોગ, એમએસએમઈ ક્ષેત્ર, ડિજિટલ વિસ્તાર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈને વેગ આપવા આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_News_ABID ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં વીરતા પુરસ્કાર એનાયત કરાયા. એર માર્શલ તરુણ ચૌધરી, લેફ્ટનન્ટ જનરલ નીરજ વાર્ષ્ણે, લેફ્ટનન્ટ જનરલ વિકાસ રોહેલા, લેફ્ટનન્ટ જનરલ હરવિંદર સિંહ વંદ્રા અને લેફ્ટનન્ટ જનરલ મોહિન્દર પાલસિંહને અતિ વિશિષ્ટ સેવાચંદ્રકથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ તથા સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પુરસ્કાર સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને અન્ય સુરક્ષા સંસ્થાઓના કર્મચારીઓ દ્વારા નોંધપાત્ર બહાદુરીના કાર્યોને માન્યતા આપવા માટે અપાય છે. અખાતી ક્ષેત્રમાં તણાવ વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સામુદ્ર ધુનીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ ગઈ. ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ગરીબાદી અને ઓમાનના વિદેશ રાજ્યમંત્રી અબ્દુલ અઝીઝ અલ હિનાઈ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગરીબાદીએ કહ્યું હતું કે આ બેઠકમાં સામુદ્ર ધુનીમાં તાજેતરના ઘટનાક્રમ, દરિયાકાંઠાના અખાતી દેશોના સાર્વભૌમ અધિકારીઓ અને તેના ભાવિ શાસન માટે સંભવિત માળખા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ઈરાન અને અમેરિકા વચ્ચે તાજેતરની અથડામણ અને સામુદ્ર ધુનીમાં નેવિગેશન વ્યવસ્થા અંગે મતભેદના કારણે દરિયાઈ ટ્રાફિકને લગતી અનિશ્ચિતતા વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. જ્યારે બંને દેશે તણાવ ઘટાડવાના હેતુથી વાટાઘાટો ફરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ જળમાર્ગની આસપાસની સુરક્ષા પરિસ્થિતિ હાલ નાજુક છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે એ સમાચારોનું ખંડન કર્યું જેમાં દાવો કરાયો છે કે શ્રીલંકામાં આયોજિત સુરક્ષા સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજા તબક્કાનો સંવાદ થયો હતો. આ સાથે જોડાયેલા સમાચારો અંગે શ્રી મિશ્રીએ કહ્યું, આવી વાતો ન તો નવી છે અને ન તો ભારત સરકાર તેને માન્યતા આપે છે. ભારતની અંડર-19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને 3-1 હરાવ્યું. બેંકોકમાં યોજાયેલી આ સ્પર્ધામાં જીતથી ટીમને ઓછામાં ઓછો 1 કાંસ્યચંદ્રક અને આવતા વર્ષની વિશ્વ યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સીધું સ્થાન નિશ્ચિત થયું છે. ભારતીય ટીમ હવે સેમિફાઇનલમાં ટોચના ક્રમાંકિત ચીન સામે ટકરાશે. બીજી તરફ ભારતીય અંડર-19 છોકરીઓની ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગ સામે 1-3 પરાજય થયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સના તેમના પ્રવાસથી બંને દેશની મિત્રતા ગાઢ બનશે. યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે કરાર. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી. વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. હોર્મુઝ સામુદ્ર ધુનીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ અને ભારતની અંડર-19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને હરાવ્યું. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતાઓ, હવા મહેલ મેં આજ આપ

સાંભળી હવે બોર્ડર ટુ ફિલ્મ ગીત દિલજીત દોસા, પરંપરા ટંડન અને સચેત ટંડનના સ્વરમાં, સંગીત સચેત પરંપરાનું, બોલ છે કૌસર મુનીરના.

સાંભળીએ હવે હાઉસફુલ 5 ફિલ્મનું ગીત. મધુવંતી બાગચી અને સુમંટો મુખર્જીનો સ્વર છે, બોલ છે કુમારના.

ચિત્રલોક ગાને નયે જમાને કે કાર્યક્રમમાં હવે સાંભળીએ સન ઓફ સરદાર 2 ફિલ્મનું ગીત. વિશાલ મિશ્રાનો સ્વર છે, સંગીત અને બોલ જાનીના.

સાંભળીએ લવ્યાપ્પા ફિલ્મનું ગીત જુબિન નોટિયાલ અને ઝરાઝ એસ ખાનના સ્વરમાં. સંગીત તનિષ્ક બાગચીનું, બોલ છે ગુરપ્રીત સૈનીના.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. 9:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. સાંભળી સૌપ્રથમ છીછોરે ફિલ્મનું ગીત. તુષાર જોશીનો સ્વર, સંગીત પ્રીતમનો બોલ છે અમિતાભ ભટ્ટાચાર્યના.

શ્રોતા મિત્ર, દોસ્ત શબ્દ કંઈક અલગ જ છે. દોસ્તનો ખરો અર્થ જોઈએ ને તો દોષોને અસ્ત કરનારો, એ જ હોય છે દોસ્ત. સાંભળીએ કાયપોચે ફિલ્મનું ગીત અમિત ત્રિવેદીના સ્વરમાં. સંગીત અમિત ત્રિવેદીનું, બોલ છે સ્વાનંદ કિરકિરેના.

સાચા મિત્ર દીવો લઈને શોધવા જવા મુશ્કેલ છે, પણ મુશ્કેલીના સમયે જે દીવો લઈને આવે અને આપણા જીવનના અંધારામાં અજવાળું કરે ને, એ સાચો મિત્ર. હાથ તો આપણે ઘણાનો પકડવા જઈએ, પણ જે આપણો હાથ ના છોડે ને, એ આપણો સાચો મિત્ર. આપણી અનેક ખામીઓ અવગણીને એક ખૂબીને ઓળખી બતાવે ને, એ સાચો મિત્ર કહેવાય. કહેવાય છે કે 7 વર્ષથી વધારે જેમની દોસ્તી ટકી જાય ને, એ ક્યારેય તૂટતી નથી. બસ આવી જ વાતો સાથે સાંભળીએ હવે પછીનું ગીત, દિલ ચાહતા હૈ ફિલ્મનું. શંકર મહાદેવનનો સ્વર છે, સંગીત શંકર એહસાન લોયનું અને બોલ જાવેદ અખ્તરના.

એમ જોવા જઈએ તો ઇતિહાસમાં પણ મિત્રતાની ચર્ચા છે. યાદ આવે છે શ્રી કૃષ્ણ અને અર્જુનની મિત્રતા, કર્ણ અને દુર્યોધનની મિત્રતા, શ્રીરામ અને વિભીષણની મિત્રતા અને હનુમાન અને સુગ્રીવની મિત્રતા, પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદર બરદાઈની મિત્રતા, ચૈતન્ય મહાપ્રભુ અને પંડિત રઘુનાથની મિત્રતા. સાંભળીએ જિંદગીના મિલેગી દોબારા ફિલ્મનું ગીત, એલિસા મેન્ડોન્સા અને મોહિત ચૌહાણનો સ્વર, શંકર અહેસાન લોયનું સંગીત, બોલ જાવેદ અખ્તરના.

તો આ મિત્રતાની વાત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.